228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શનિવાર, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર આષાઢ દિનાંક 13 શક સંવત 1948 એટલે કે જેઠવદ ચોથ વિક્રમ સંવત 2082, તારીખ 4 જુલાઈ 2026, સવારના 5:58 અને 36 સેકન્ડ થઈ છે. આરંભ કરીએ છીએ પ્રથમ સભાના કાર્યક્રમો મંગળ સ્વરથી.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમી કન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદ્ઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસાર।
4: આછે અલીભાઈ મહુવાલ વાલાનો સ્વર।

0: प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમી કન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
2: આજે આનંદ કુમાર સિંહ અને સાથીઓ

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
2: આ છે કૌમુદી મુનશીનો સ્વર, રચના છે પ્રેમલ દાસની.

0: जल्दी टिफिन पैक कर राजू।
1: हां
0: मोबाइल छोड़।
1: अरे दीदी बैंक नो नंबर जुए छे, रिफंड ज नथी आवियो, मड़ी गयो, अत्यारे ज कॉल करू छु दीदी।
0: नंबर तपास्या वगर हमेशा दगाबाजो बैंक नी नकली वेबसाइट अने नकली नंबर थी पैसा नी छेतरपिंडी करता होय छे।
1: तो पछी साचो नंबर
0: बैंक नी ऑफिशियल वेबसाइट अथवा कार्ड पर।
1: તમે તો બચાવી લીધો દીદી,
0: કામ થી નહીં
1: કરું છું। આરબીઆઈ કહે છે
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।
3: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ।
4: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદ્ઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
5: સાંભળશો હવે જગદીશ જોશીને।

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કાર્યક્રમના સમાપનમાં સાંભળીએ મુકુટલાલ જોશીને.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થાય છે.
1: સુનતે રહીએ આકાશવાણી ભુજ.

0: રજૂ કરી છીએ કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ માહિતીનો વિષય છે ભૂખથી થતો ભૂકીચારાનો રોગ. પઠન કરી રહ્યા છે સીડી કરમસિયાણી.
1: ખેડૂત મિત્રો, ખેતી પાકોમાં ફૂગ અને બેક્ટેરિયાથી અલગ અલગ પ્રકારના રોગો જોવા મળે છે, ત્યારે આજે વાત કરીએ ફૂગથી થતા ભૂકીચારાના રોગ વિશે. તો મિત્રો, ફૂગથી થતો આ રોગ કેટલાક શાકભાજીના પાકો જેવા કે ભીંડા, ગુવાર, વાલ, વટાણા, ડુંગળી, લસણ, વેલાવાળા શાકભાજી, કઠોળ પાકો જેવા કે મગ, મઠ, અડદ, ચોળા, તુવેર, તેલબિયાના પાકો જેવા કે રાઈ, તલ, સૂર્યમુખી, ફળ પાકો જેવા કે આંબો, બોરડી, પપૈયા, મરી મસાલાના પાકો જેવા કે જીરું, ધાણા, મેથી અને સુશોભન માટેના ફૂલ છોડ જેવા કે ગુલાબ, ચરબેરા, ગુલદાઉદીમાં જોવા મળે છે. આ રોગમાં યજમાન વનસ્પતિના કુમળા ભાગો પર ફૂગનો ઉગાવો જોવા મળે છે. શરૂઆતના પાન પર, ખાસ કરીને પાનની ઉપરની બાજુએ રાખોળી, આછા પીળા કે સફેદ રંગના છૂટા છવાયા ધાબા જોવા મળે છે. મિત્રો, ધીરે ધીરે આવા ધાબા આખે આખા પાન ઉપર છવાઈ જાય છે અને રોગની તીવ્રતા વધારે હોય ત્યારે તો આવા ધાબા પાનની સપાટી પર અને છોડના અન્ય કુમળા ભાગો પર, જેમ કે ફૂલ, ડાળી, કૂંપણ, મહોર, પાનની દાંડી વગેરે પર પ્રસરેલા જોવા મળે છે. રોગનું પ્રમાણ વધતા પાન છોડ પર સફેદ પાવડર છાંટેલો હોય તેવું દેખાય છે. ઉપદ્રવિત પાન સુકાઈ ને ખરી પડે છે. આંબાના પાકમાં આ રોગનો પ્રભાવ ખાસ કરીને મોર અને નાના મરવા એટલે કે નાની કેરી પર થતાં તે ખરી પડે છે. ઘણી વખત બાગાયતી પાક કરતા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હોય છે કે ઘણી વખત કેરી ખરવાના બનાવો બનતા હોય છે ત્યારે એ રોગ પકડો મુશ્કેલ થતો હોય છે. ત્યારે આવા આંબાના પાકમાં આ રોગનો પ્રભાવ ખાસ કરીને મોર અને નાના મરવા, જેમ કીધું એમ, નાની કેરી પર થતાં એ ખરી પડે છે. તો એનો પણ આપણને ખ્યાલ રાખવો. રોગિષ્ટ છોડ પરની શીંગો કે ફળ નાના રહે છે. હવે આ ભૂકીછારાના રોગમાં શાકભાજીની વાત કરીએ તો મિત્રો, વેલાવાળા શાકભાજીના પાકોમાં નાના ફળ હોય એ ખરી પડે છે. ઘણી વખત શાકભાજીમાં ફળ નાના નાના થાય અને ખરી પડતા હોય છે ત્યારે પણ જે શાકભાજીનું ઉત્પાદન લેતા ખેડૂત મિત્રો છે ચિંતિત થતા હોય છે. તો એમાં પણ ભૂકીછારાના રોગને ઓળખવો રહ્યો. હવે સુશોભનમાં જે ફૂલછોડ હોય છે તેની વાત કરીએ, મિત્રો, ગુલાબની કળી ખીલતી નથી જ્યારે ભૂકીછારાનો રોગ આવે છે ત્યારે.

0: અને પાન વિકૃત બની જાય છે. જીરુંમાં દાણાની ગુણવત્તામાં ઘટાડો નોંધાય છે. ઠંડુ અને સૂકું હવામાન ભૂકીછારા રોગ માટે વધુ અનુકૂળ આવે છે. હવે મિત્રો, સામાન્ય રીતે પવન દ્વારા આ રોગનો ફેલાવો થાય છે. વાદળછાયું હવામાન અને વહેલો કે સવારે પડતા ઝાકળને લીધે આંબાના ભૂકીછારાનો રોગ પ્રસરે છે. એટલે આંબાવાળિયામાં જ્યારે પણ ઝાકળનું પ્રમાણ વધુ હોય ત્યારે આ રોગ વધુ જોવા મળે છે. ભૂકીછારા રોગના નિયંત્રણ માટે વિવિધ ફૂગનાશકો રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જે તે પાકમાં ભલામણ મુજબ ફૂગનાશકોનો જરૂર મુજબ છંટકાવ કરવાથી ભૂકીછારાના રોગનું નિયંત્રણ કરી શકાય છે.
1: ફૂગથી થતો ભૂકીછારાનો રોગ વિશે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી આપે સાંભળી સીડી કર્મસિયાણી પાસેથી.

0: આઈ સુણી રહ્યા આકાશવાણી જો ભુજ કેન્દ્ર
1: રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન શૃંખલાનો મણકો 350મો. કલાકાર છે સુરેશ વાડકર અને ભૂપિન્દર સિંઘ.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता। प्रधानमंत्री नरेंद्र मोदी आज राजस्थान और गुजरात के एक दिन के दौरे पर रहेंगे। श्री मोदी राजस्थान में जोधपुर हवाई अड्डे के नए टर्मिनल भवन का उद्घाटन करेंगे। 480 करोड़ रुपए की लागत वाली इस परियोजना से प्रतिवर्ष 20 लाख यात्रियों को लाभ होगा। प्रधानमंत्री जोधपुर में उन्नत उड़ान योजना का भी शुभारंभ करेंगे। इसके बाद श्री मोदी बालोतरा जाएंगे, जहां वे कई विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास करेंगे। प्रधानमंत्री बालोतरा के पचपदरा में भारत के पहले ग्रीनफील्ड एकीकृत रिफाइनरी सह पेट्रोकेमिकल परिसर को राष्ट्र को समर्पित करेंगे। प्रधानमंत्री मोदी जयपुर मेट्रो रेल परियोजना के दूसरे चरण की आधारशिला भी रखेंगे, जिसकी कुल लागत 13,000 करोड़ रुपए से अधिक है। प्रधानमंत्री चूरू शार्दुलपुर और चूरू रतनगढ़ रेल दोहरीकरण परियोजनाओं और राष्ट्रीय राजमार्ग 125A जोधपुर रिंग रोड खंड 2 के 4 लेन के निर्माण को भी राष्ट्र को समर्पित करेंगे। श्री मोदी राजस्थान सरकार के विभिन्न विभागों में भर्ती किए गए लगभग 54,000 युवाओं को नियुक्ति पत्र भी सौंपेंगे। आज शाम प्रधानमंत्री गुजरात के लिए रवाना होंगे, जहां वे सानंद में सीजी सेमी आउटसोर्स सेमीकंडक्टर असेंबली एंड टेस्ट सुविधा का उद्घाटन करेंगे। गृहमंत्री अमित शाह तथा कृषि और किसान कल्याण मंत्री शिवराज सिंह चौहान ने अलनीनो के कारण देश के कुछ हिस्सों में सामान्य से कम वर्षा और उसके प्रभाव की स्थिति की कल समीक्षा बैठक की। श्री शाह ने कृषि मंत्रालय और सभी संबंधित मंत्रालयों को किसानों को उपयुक्त फसलों की बुआई के बारे में परामर्श देने के लिए राज्य सरकारों के साथ समन्वय करने का निर्देश दिया। केंद्रीय गृह सचिव और केंद्रीय कृषि तथा किसान कल्याण सचिव सहित विभिन्न मंत्रालयों और विभागों के वरिष्ठ अधिकारी बैठक में उपस्थित थे। वाणिज्य तथा उद्योग मंत्री पीयूष गोयल ने कहा है कि भारत इस साल तक $1 ट्रिलियन के निर्यात लक्ष्य को हासिल करेगा। पहली तिमाही में ही सालाना निर्यात लक्ष्य का लगभग 15% पूरा हो चुका है। नई दिल्ली में व्यापार बोर्ड की बैठक में श्री गोयल ने कहा कि पहली तिमाही में वस्तुओं के निर्यात में 15% और सेवाओं के निर्यात में लगभग 10-11% की वृद्धि की उम्मीद है। राष्ट्रीय राजधानी दिल्ली में अब तक 1,02,000 से ज्यादा गणना प्रपत्र डिजिटाइज किए जा चुके हैं। दिल्ली के मुख्य चुनाव अधिकारी के कार्यालय के अनुसार दिल्ली में मतदाता सूची के विशेष गहन पुनरीक्षण के अंतर्गत लगभग 33,14,000 फॉर्म बांटे गए हैं। दावे और आपत्तियां 5 अगस्त से 4 सितंबर के बीच दर्ज की जा सकती हैं। अंतिम मतदाता सूची 7 अक्टूबर को जारी की जाएगी। मतदाता www.voters.eci.gov.in पर ऑनलाइन गणना प्रपत्र भर सकते हैं। गुजरात में आतंकरोधी दस्ते एटीएस ने पाकिस्तान स्थित प्रतिबंधित आतंकी संगठन जैश ए मोहम्मद से जुड़े 8 लोगों को गिरफ्तार किया है। इन्हें गुजरात और मध्य प्रदेश के विभिन्न जिलों से गिरफ्तार किया गया। गुजरात एटीएस ने बताया कि आरोपी पाकिस्तानी हैंडलर्स के संपर्क में थे और गुजरात में जैश ए मोहम्मद का नेटवर्क स्थापित करने के लिए काम कर रहे थे। जांच में पाकिस्तान स्थित आतंकी संगठन से फंडिंग का भी पता चला है। आरोपियों को 14 दिन की पुलिस हिरासत में भेज दिया गया है। गुजरात राज्य चुनाव आयोग ने विभिन्न स्थानीय स्वशासन निकायों में 15 रिक्त सीटों के लिए आगामी उपचुनावों का कार्यक्रम घोषित कर दिया है। इन सीटों के लिए मतदान 28 जुलाई और मतगणना 30 जुलाई को होगी। नामांकन पत्र दाखिल करने की अंतिम तिथि 14 जुलाई है। वहीं जिला और तालुका पंचायत सीटों के लिए 16 जुलाई तक नाम वापस लिए जा सकते हैं, जबकि नगर निगम और नगर पालिका सीटों के लिए नामांकन वापस लेने की अंतिम तिथि 17 जुलाई है। बिहार के राज्यपाल लेफ्टिनेंट जनरल सैयद अता हसनैन और विदेश राज्य मंत्री पवित्रा मार्गरेटा ईरान के पूर्व सर्वोच्च नेता आयतुल्ला सैयद अली खामनेई के अंतिम संस्कार में शामिल हुए। सोशल मीडिया पोस्ट में श्री मार्गरेटा ने कहा कि उन्होंने सरकार और भारतीयों की ओर से श्रद्धांजलि अर्पित की। फीफा फुटबॉल विश्व कप में अर्जेंटीना ने राउंड ऑफ 32 के मैच में काबो वर्डे को अतिरिक्त समय के बाद 3-2 से हराकर अंतिम 16 में प्रवेश कर लिया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani. The news read by Anuja Kumar. Prime Minister Narendra Modi will be on a day-long visit to Rajasthan and Gujarat today. The Prime Minister will first travel to Rajasthan, where he will inaugurate the new terminal building of Jodhpur Airport this morning. The project, worth 480 crore rupees, is designed to handle up to 20 lakh passengers annually. He will also launch the modified Udaan scheme in Jodhpur. The scheme aims to accelerate the next phase of aviation-led development. Thereafter, Mr. Modi will travel to Balotra, where he will dedicate, inaugurate and lay the foundation stone for development projects worth approximately 1.06 lakh crore rupees this afternoon. The Prime Minister will dedicate India's first greenfield integrated refinery cum petrochemical complex to the nation at Pachpadra in Balotra. Developed as a joint venture between Hindustan Petroleum Corporation Limited and the Government of Rajasthan, the 9 million metric tons per annum greenfield refinery cum petrochemical complex has been established with an investment of over 79,450 crore rupees. Later in the evening, Prime Minister Modi will travel to Gujarat, where he will inaugurate the CG semi-outsourced semiconductor assembly and test facility at Sanand. Union Home Minister Amit Shah and Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan reviewed the situation regarding below normal rainfall and its impact in certain parts of the country due to El Nino. Senior officials from various ministries and departments, including the Union Home Ministry and the Union Agriculture and Farmers Welfare Secretary, were present at the meeting yesterday. During the meeting, Mr. Shah said the government is continuously monitoring the situation regarding below normal rainfall and potential drought conditions in certain parts of the country due to El Nino. He directed the Ministry of Agriculture and all related ministries to remain vigilant and coordinate with state governments to advise farmers on the appropriate crops to sow. The India Meteorological Department or IMD has issued a red colour warning for heavy to very heavy rainfall, with isolated extremely heavy rainfall over Gujarat, Konkan, Goa, Madhya Maharashtra, West Madhya Pradesh and Odisha for today. Heavy to very heavy rainfall conditions are expected over East Rajasthan, East Madhya Pradesh, coastal Karnataka, Telangana and Vidarbha for next 2 days. Gujarat Anti-Terrorist Squad has arrested 8 people associated with the Pakistan-based banned terror outfit Jaish-e-Mohammed. They were arrested from various districts of Gujarat and Madhya Pradesh in simultaneous operations yesterday. According to the Gujarat ATS, the accused were in touch with Pakistani handlers and actively working on behalf of Jaish-e-Mohammed to set up an active network in the state of Gujarat to further its terror activities. They were also working to translate the literature of Jaish-e-Mohammed into Gujarati and spread its ideology. The investigation also revealed financial links to the Pakistan-based terror group. The arrested individuals have been sent to a 14-day police remand. The claims circulating in social media that E20 fuel, which is a blend of 20% ethanol and 80% petrol, causes a drop in vehicle mileage are misleading. According to extensive field trials led by the Automotive Research Association of India in collaboration with Indian Oil Corporation Limited, Indian Institute of Petroleum Dehradun and the Society of Indian Automobile Manufacturers, no significant negative impact on vehicle fuel efficiency has been demonstrated. Union Finance Minister Nirmala Sitharaman and her French counterpart Ronald Lesquer co-chaired the India-France Economic and Financial Dialogue in Aix-en-Provence City yesterday. Both the ministers recognized the value of the French Development Agency's work in India for economic development and welcomed the prospects for future projects. In the FIFA World Cup, Argentina beat Cabo Verde 3-2 after extra time in a thrilling round of 32 match at Miami Gardens in the US to enter the round of 16. Lionel Messi put Argentina ahead in the 29th minute with his 7th goal of the tournament and the 20th World Cup goal of his career in his 30th appearance across 6 editions. And that is the end of this news bulletin. We'll be right back.
2: आकाशवाणी पुणे मेघना देशपांडे प्रादेशिक बातम्या देत आहे. ठळक बातम्या. राज्याच्या विविध भागात पावसामुळे जनजीवन विस्कळीत.
3: सर्वप्रथम मुख्य समाचार. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી અને ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં બારે મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે એક અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલ સીજી સેમી પ્લાન્ટ ભારતના પ્રથમ એન્ડ ટુ એન્ડ ચીપ પેકેજિંગ યુનિટમાંથી એકના વાણિજ્યિક લોન્ચનું પ્રતીક છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
4: સાણંદ ખાતે આજથી શરૂ થયેલો આ હાઈટેક પ્લાન્ટ દેશની અદ્યતન સેમિકન્ડક્ટર જરૂરિયાતો માટે આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થતાં વાર્ષિક 5 અબજ જેટલી સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સીજી સેમીની આ સુવિધા દેશમાં જ વેફર સોર્ટિંગ, પેકેજ ડિઝાઇનિંગ જેવી અદ્યતન સેવાઓ પ્રદાન કરશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુપર કમ્પ્યુટિંગના કારણે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ ઉપકરણોની ઊભી થયેલી વ્યાપક માંગને પહોંચી વળવા આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઉત્પાદિત થનારી ચિપ્સ ઓટોમોટિવ, 5G કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રની વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો પૂરી કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
3: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરીને રાજ્ય સરકારે ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ નીતિ અંગે વધુ માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
5: જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા MRC જે માંગ હતી કે ભાઈ MRC મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે.
3: પાન માવાની પિચકારીઓ મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે સરકાર દંડાત્મક કાર્યવાહી કરશે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરનાર આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો જરૂરિયાતમંદ લોકો માટે એક મંદિર સમાન છે અને તેમાં ગંદકી કરીને ઇન્ફેક્શન ફેલાવનાર સામે દંડ વસૂલવામાં આવશે.
6: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય. જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડનો દંડો ઉગામશે.
3: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા છે. આ પગલું 1 જુલાઈથી 6 મહિનાના સમયગાળા માટે અમલમાં છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે માહિતી આપી હતી કે આધાર એપ પર ઉપલબ્ધ નવી સેવાના 2 દિવસમાં 2.5 લાખથી વધુ લોકોએ તેમના ઇમેઇલ અપડેટ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર સાથે ઇમેઇલ લિંક કરવાથી જ્યારે પણ આધાર પ્રમાણીકરણની વિનંતી કરવામાં આવે છે ત્યારે રીઅલ ટાઇમ ઇમેઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રશર મશીન જપ્ત કર્યા છે. નાયબ કલેક્ટર એસ ટી મકવાણાએ પાજવાડી નજીકના જરિયા મહાદેવ તેમજ વાવડી ખાતે આકસ્મિક દરોડો પાડી કુલ 3,71,00,000 મુદ્દામાલ કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું.
7: મિનરલ પ્રિવેન્શન અપીલ, માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ 2017 ની જે જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ આ જે 7 ક્રશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3,71,00,000 નો મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે.
3: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ફોલો કરશો. રાજ્યમાં આજે સવારે 4 વાગ્યા સુધી 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઇંચ, જ્યારે સૌથી ઓછો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મેંદરડાના સમઢિયાળા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 1 રિક્ષા, કાર અને ઇકો ગાડીમાં 19 જેટલા લોકો ફસાયા હતા. તમામ લોકોને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ડાંગમાં ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા હતા. નીલશાકિયા ગામ નજીક ડેમના બાંધકામમાં કામ કરતા 41 જેટલા મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે બચાવ કાર્ય હાથ ધરી તમામ લોકોને સહી સલામત સ્થળાંતર કર્યા હતા. બચાવ કરાયેલા મજૂરોમાં 21 પુરુષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં મોડી રાત્રે અંબાજી, હળાદ, વડગામ, પાલનપુર અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થયો. તાપી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પાણીની આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં 74 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. તાપીમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદી નાળા ઉપર લો લેવલ પુલો પાણી પરથી પસાર થતાં વહીવટીતંત્ર દ્વારા 74 રસ્તાઓ બંધ કરાયા હતા. અને પાટણમાં કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પહેલા વરસાદથી ઠંડકની અનુભૂતિ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રીજન માટે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. સક્રિય ચોમાસાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ તોફાની રહેશે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ દરિયાકાંઠાના વિસ્તારો વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ બંદર પર સુરક્ષાના ભાગરૂપે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા મે 2026માં યોજાયેલી CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કુલ 90,217 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18,124 ઉમેદવારો સફળ રહ્યા છે. આ સાથે દેશનું કુલ પરિણામ 20.9% નોંધાયું. અમદાવાદ શહેરમાં કૃષિ અચ્યુત દાણીએ 328 ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે તાનિયા વાલેચાએ બીજો ક્રમાંક મેળવ્યો. તરુણ ગોયંકા અને દર્શિલ પંડ્યા સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યા હતા.

0: રાજ્યમાં ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ ગત જૂન મહિનામાં રાજ્યમાં ધોરણ 10માં 30,845 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 33,000માંથી 20,658 ઉમેદવાર અને વિજ્ઞાન પ્રવાહમાં 16,120 પૈકી 4,411 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એક મોનિટરિંગ સ્ક્રીન તૈયાર થઈ રહ્યો છે. હાલ આ સ્ક્રીન અમદાવાદ, સાબરમતી અને અસારવા સ્ટેશનોમાંથી લાઇવ ફીડ બતાવી રહ્યું હોવાનું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પ્રવક્તા અજય સોલંકીએ જણાવ્યું હતું.
1: સ્ક્રીન મેં આપકો પૂરા અમદાવાદ ડિવિઝન કવર હો જાયેગા. ઇસકા ફાયદા યે હોગા કે જો ભી મૂવમેન્ટ હોગી, પેસેન્જર કી મૂવમેન્ટ હોગી, ટ્રેન કી મૂવમેન્ટ હોગી, ક્રાઉડ મેનેજમેન્ટ હોગા, ક્લેનલીનેસ હોગા, પૂરા મોનિટર યહાં બેઠ કે લોગ દેખ સકતે હૈ. સારે સેક્શન્સ બને હુએ, ઇસ સેક્શન્સ મેં જીતે ભી કંટ્રોલર હોગે વો બેઠેંગે ઓર અપના અપના જો ભી સેક્શન હોગા વો ઉસકો મોનિટર કરેંગે.
0: અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી ભારત અને ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે દંડનાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં 12 મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓ નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: રજૂ કરી છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળશો પંડિત રાજન સાજન મિશ્રને.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
2: કાર્યક્રમ વનના આપે સાંભળ્યો. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજકેન્દ્રનું. રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે વરસાદનું વિજ્ઞાન. સંપાદન છે અશરફ નથવાણીનું. પઠન છે શીતલ વૈષ્ણવનું.
3: વરસાદ એ કુદરતી જળચક્રનો એક મુખ્ય ભાગ છે. સૂર્યની ગરમીથી સમુદ્રનું પાણી વરાળ બનીને આકાશમાં જાય છે, જ્યાં ઠંડક મળતા તે વાદળોમાં ફેરવાય છે. જ્યારે આ વાદળોમાં પાણીનું વજન વધે છે ત્યારે તે પૃથ્વી પર વરસાદ રૂપે વરસે છે. વરસાદની પ્રક્રિયા મુખ્યત્વે ત્રણ વૈજ્ઞાનિક તબક્કાઓમાંથી પસાર થાય છે. બાષ્પીભવન, સૂર્યના તાપથી નદી, તળાવ અને દરિયાનું પાણી ગરમ થઈને વરાળ સ્વરૂપે ઉપર આકાશમાં ચડે છે. ઘનીકરણ, આ ભેજવાળી હવા જેમ જેમ ઊંચે જાય છે તેમ તેમ તાપમાન ઘટવાથી ઠંડી પડે છે અને તે પાણીના નાના નાના ટીપામાં રૂપાંતરિત થઈને વાદળો બનાવે છે. અને વરસાદ, વાદળોમાં આ ટીપાઓ એકબીજા સાથે જોડાઈને મોટા અને ભારે બને છે અને હવામાં ટકી ન શકવાથી જમીન પર પડે છે. દુનિયામાં અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓને લીધે વરસાદ પડવાની રીતો પણ અલગ હોય છે. સંવહનીય વરસાદ, જેમાં ગરમ હવા ઉપર ચડીને ઝડપથી ઠંડી પડે છે, જેનાથી ઉનાળામાં કે બપોર પછી ગાજવીજ સાથે ભારે વરસાદ પડે છે. પર્વતીય વરસાદ, ભેજવાળા પવનો પર્વતો સાથે અથડાઈને ઊંચે ચડે છે અને ઠંડા પડીને પર્વતની એક બાજુએ ધોધમાર વરસાદ લાવે છે. ચક્રવાતી વરસાદ, જ્યારે ગરમ અને ઠંડી હવા એકબીજા સાથે ટકરાય છે ત્યારે ગરમ હવા ઉપર ધકેલાય છે અને વ્યાપક સ્વરૂપે વરસાદ પડે છે. ચોમાસાની ઋતુ અને વાદળોના ગતિવિધિઓને સમજવા માટે હવામાન શાસ્ત્રીઓ રડાર અને સેટેલાઇટ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરે છે. વરસાદનું મૂળ કારણ માત્ર વાદળો નથી, પરંતુ પૃથ્વીની સપાટી પર હવાના દબાણ અને તાપમાન વચ્ચેનો તફાવત છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત, થારનું રણ અને ગંગાના મેદાનો અતિશય ગરમ થઈ જાય છે. ગરમ હવા હલકી હોવાને કારણે ઉપર તરફ ઉઠવા લાગે છે. જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે જમીનની સપાટી નજીક હવાનું દબાણ ઘટી જાય છે, જેને લો પ્રેશર કહેવાય છે. ઉનાળાના અંતમાં ઉત્તર ભારત પર એક વિશાળ લો પ્રેશર એરિયા તૈયાર થાય છે. જમીનની સરખામણીએ સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે, તેથી ઉનાળામાં પણ સમુદ્રની સપાટી પર હવાનું દબાણ વધારે એટલે કે હાઈ પ્રેશર હોય છે. વિજ્ઞાનના નિયમ મુજબ હવા હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરે છે. આથી સમુદ્રના હાઈ પ્રેશર વિસ્તારમાંથી ભારે પવનો ભારતના મેદાની ભાગોની લો પ્રેશર સિસ્ટમ તરફ તેજીથી દોડે છે અને પોતાની સાથે અઢળક ભેજ લાવે છે. દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા આ પવનો જ્યારે વિષુવવૃત્ત પાર કરે છે ત્યારે પૃથ્વીની ઘૂર્ણન ગતિને કારણે તેમની દિશા બદલાઈ જાય છે. ભારત પહોંચતા સુધીમાં આ પવનો દક્ષિણ પશ્ચિમ દિશામાંથી ફૂંકાવા લાગે છે, તેથી તેને દક્ષિણ પશ્ચિમ ચોમાસું કહેવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની મોન્સૂન સિસ્ટમ સક્રિય હોય છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ મુખ્ય ચોમાસું છે, જે જૂનથી સપ્ટેમ્બર સુધી સક્રિય રહે છે અને દેશનો 80% વરસાદ આનાથી જ થાય છે. તેની બે શાખાઓ છે, અરબી સમુદ્ર શાખા અને બંગાળની ખાડી શાખા. ઉત્તર પૂર્વીય ચોમાસું, ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે જ્યારે ચોમાસું પાછું ફરે છે ત્યારે તેનાથી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં સારો વરસાદ થાય છે. ચોમાસું માત્ર હવામાન જ નથી બદલતું, પણ ભારત જેવા કૃષિ પ્રધાન દેશની આખી અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરે છે. ભારતમાં ખરીફ પાકની વાવણી સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર આધારિત છે. સમયસર વરસાદ થવાથી ખેડૂતોને સમૃદ્ધિ મળે છે અને દેશના જળાશયો, ડેમો તેમજ ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો થાય છે. જો કે કેટલીકવાર અતિવૃષ્ટિને કારણે શહેરોમાં જળબંબાકાર અને પૂરની સ્થિતિ પણ સર્જાય છે, છતાં ભારત માટે ચોમાસું એ દેશની સાચી જીવનરેખા ગણાય છે.
2: વરસાદનું વિજ્ઞાન વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું શીતલ વૈષ્ણવ પાસેથી. સંપાદન તો અશરફ નથવાણીનું. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. થોડી જ વારમાં સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતની એક દિવસીય મુલાકાત લેશે. શ્રી મોદી રાજસ્થાનના જોધપુર હવાઈ મથકના નવા ટર્મિનલ મથકનું ઉદ્ઘાટન કરશે. મુલાકાતના બીજા ચરણમાં શ્રી મોદી અમદાવાદના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા OSATનું લોકાર્પણ કરશે. અંદાજે 7,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સુવિધાને દેશના સેમી કન્ડક્ટર નિર્માણ ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું મનાઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે કહ્યું, દેશના 12માંથી 6 સેમી કન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે. તે પૈકી રાજ્યના 3જા પ્લાન્ટનું ઉદ્ઘાટન આજે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે કરાશે. રાજ્યભરમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઇન માટે ખેડૂતોને જંત્રીના બદલે હવે જમીનના બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, અગાઉ 3 તબક્કામાં ચૂકવણાની જગ્યાએ એક સાથે શરૂઆતમાં જ 100% ચૂકવણું કરાશે. જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી MRCની રચના કરાશે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન મળશે, તેમ પણ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT ગાંધીનગરમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં સમર્થ એટલે કે સિલિકોન અને અદ્યતન સેમી કન્ડક્ટર ઉત્પાદન સંશોધન તથા તાલીમ કેન્દ્ર શરૂ કરાશે. આ માટે રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને IIT ગાંધીનગર દ્વારા 190 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. એક સત્તાવાર યાદી મુજબ રાજ્યના ઇજનેરીના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને ઔદ્યોગિક વ્યાવસાયિકો માટે અહીં સંશોધન અને તાલીમની વ્યવસ્થા હશે. આ માટે IIT ગાંધીનગર રાજ્યની વિવિધ કોલેજ સાથે સમજૂતી કરાર MOU કરશે. આગામી 5 વર્ષમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને બિરદાવવા માટે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2026ની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. પાત્રતા ધરાવતા શિક્ષકો આ એવોર્ડ માટે તારીખ 10 જુલાઈ 2026 સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે શાલ, પદક અને 50,000 રૂપિયાનો ચેક પુરસ્કાર સ્વરૂપે એનાયત કરવામાં આવશે. આ માટે સત્તાવાર વેબસાઇટ nationalawardsToTeachers.education.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વરસાદની પરિસ્થિતિ દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવે તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક કરીને નાગરિકો મદદ મેળવી શકશે. જિલ્લા કંટ્રોલ રૂમ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા પણ નંબર જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફોન નંબર 02832 52347 તથા 250923 તેમજ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 પર કટોકટીની પરિસ્થિતિમાં સંપર્ક કરીને જરૂરી

મેળવી શકશે. તદુપરાંત દરેક તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ચોમાસું કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટી ટ્વેન્ટી મેચ આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 ટી20 મેચની શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. રાજ્યમાં આગામી 8 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું. દરમિયાન કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે ધૂપછાંવનો માહોલ યથાવત રહ્યો હતો. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં જિલ્લામાં સારો વરસાદ થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે સવારનું સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. આ બુલેટિન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે પછી આપ સાંજે 6:25 મિનિટે સ્થાનિક સમાચાર બુલેટિન સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સૌપ્રથમ રાજસ્થાનમાં આજે સવારે જોધપુર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 480 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને વાર્ષિક 20 લાખ મુસાફરોની અવર જવર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજનાનો પણ આરંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ ઉડ્ડયન સંચાલિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: રિફાઇનરી ઓર પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પ્રદેશ કે પશ્ચિમી જિલ્લો મેં નિવેશ, રોજગાર ઓર વિકાસ કે નયે દ્વાર ખોલેગા. રાજસ્થાન રિફાઇનરી પરિયોજના MSME, પેકેજિંગ, ટેક્સટાઇલ, ઓટો પાર્ટસ વે એગ્રી ફિલ્મ્સ જૈસે ઉદ્યોગો કો ભી સશક્ત કરેગી, જિસસે પ્રદેશ કી અર્થવ્યવસ્થા કો નઈ ગતિ મિલેગી. જયપુર મેટ્રો રેલ પરિયોજના કે દૂસરે ચરણ મેં ઉત્તર દક્ષિણ કોરિડોર વિકસિત કિયા જાયેગા, જો શહેર મેં મલ્ટી મોડલ કનેક્ટિવિટી કો બઢાવા દેગા. ઇસ ચરણ સે એરપોર્ટ, રેલવે સ્ટેશન ઓર બસ સ્ટેન્ડ પર સંબંધિત પરિવહન સાધનો એવમ મેટ્રો સુવિધા કા એકીકરણ કિયા જાયેગા, જિસસે નાગરિકો કો સુગમ પરિવહન સુવિધા ઉપલબ્ધ હોગી. જિતેન્દ્ર દ્વિવેદી, આકાશવાણી સમાચાર, જોધપુર.
0: ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેનો કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
2: સાણંદ મેં શરૂ હો રહી યહ અત્યાધુનિક સીજી સેમી ઓસેટ સુવિધા ભારત કો વૈશ્વિક સેમીકન્ડક્ટર નિર્માણ કે માનચિત્ર પર એક ભરોસેમંદ કેન્દ્ર કે રૂપ મેં સ્થાપિત કરેગી. પૂરી ક્ષમતા સે શરૂ હોને કે બાદ ઇસ સંયંત્ર સે હર સાલ લગભગ 5 અરબ સેમીકન્ડક્ટર ચિપ્સ કા ઉત્પાદન કિયા જા સકેગા. યહ પ્લાન્ટ ડિઝાઇનિંગ, વેફર સોર્ટિંગ સે લેકર ફાઇનલ ટેસ્ટિંગ તક કી પૂરી શૃંખલા કો એક છત કે નીચે ઉપલબ્ધ કરાયેગા. વર્તમાન મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ કે કારણ દુનિયા ભર મેં બઢ રહી ઉચ્ચ સ્તરીય મેમરી ઓર સ્ટોરેજ સોલ્યુશન્સ કી જરૂરતો કો પૂરા કરને મેં ભી યહ પ્લાન્ટ અહમ ભૂમિકા નિભાયેગા. ઇસકે સાથે યહાં નિર્મિત હોને વાલી ચિપ્સ કી વિશેષ રૂપ સે ઓટોમોટિવ, દૂરસંચાર, 5G ઓર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જૈસી અગ્રણી ક્ષેત્ર કો આપૂર્તિ કી જાયેગી. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અહમદાબાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અલ નિનોની કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિ અને તેની અસર અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર અલ નિનોને કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદ અને સંભવિત દુષ્કાળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે કૃષિ મંત્રાલય અને તમામ સંબંધિત મંત્રાલયોને સતર્ક રહેવા અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને ખેડૂતોને યોગ્ય પાક વાવણી માટે સલાહ આપવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે વિનંતી કરી હતી કે ગૃહમંત્રાલયની એક આંતરમંત્રી મંડળની કેન્દ્રીય ટીમ આસામ અને અરુણાચલ પ્રદેશમાં મોકલવામાં આવે, જેથી તાજેતરના ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ફ્રાન્સના નાણામંત્રી રોનેલ્ડ લેસ્ક્યોરે ફ્રાન્સમાં ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહ અધ્યક્ષતા કરી હતી. ગઈકાલે યોજાયેલા આ સંવાદમાં બંને મંત્રીઓએ ભારતમાં આર્થિક વિકાસ માટે ફ્રેન્ચ વિકાસ એજન્સીના કાર્યના મહત્વને સ્વીકાર્યું અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટેની સંભાવનાનું સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા. છૂટાછવાયા વરસાદ વચ્ચે યાત્રા વહેલી સવારે પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ હતી. બમ બમ ભોલેના નારા સાથે યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની યાત્રા શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાળુઓને અગાઉથી નોંધણી કરાવી તેની નિર્ધારિત યાત્રા તારીખોનું પાલન કર્યા બાદ જ યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. તેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર યાત્રાળુઓની દૈનિક સંખ્યા પર મર્યાદિત નક્કી કરવામાં આવી છે. બંને રૂટ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળોના જવાનો યાત્રાની સલામતી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરશે. 57 દિવસની આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મરાઠવાડા, પશ્ચિમ રાજસ્થાન અને દેશના દક્ષિણ ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATSએ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ જણાવ્યું હતું કે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને ગુજરાતમાં જૈશ એ મોહમ્મદ નેટવર્ક સ્થાપિત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. તેઓ જૈશ એ મોહમ્મદની વિચારધારાને ગુજરાતમાં ગુજરાતીમાં ભાષાંતર અને પ્રચાર પણ કરી રહ્યા હતા. તપાસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી ભંડોળ મળતું હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. T20 મેચ બાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી પણ રમશે. હવે આજના સમાચારો રજૂ કરે છે મિત્તલ પટેલ.
3: આજે મોટાભાગના અખબારોમાં રાજ્યમાં વરસાદ, સરકારના વીજ પોલ વળતરમાં વધારો તેમજ 8 આતંકવાદીઓ ઝડપાયાના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશે લખ્યું, માંગરોળમાં મેઘાની તોફાની બેટિંગ, 25 ઇંચ વરસાદ. દિવ્યભાસ્કર લખે છે, ખેતરમાં વીજ ટાવર પર હવે 200%, વીજ લાઇન પર 25% વળતર મળશે તેમજ રાજ્યમાં રથયાત્રા પહેલા જૈશના 8 આતંકી ઝડપાયાના સમાચારને તસવીર સાથે છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, ધરતીપુત્રો સામે સરકાર નતમસ્તક, વીજ પોલમાં વળતરમાં બમણો વધારો.

અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.

0: सुनते रहिए आकाशवाणी भूज।
1: સાંભળશો હવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા। પ્રથમ જોઈએ આજે રિલે કરનારા વિશેષ પ્રસારણની વિગત। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સાણંદની યાદ મુલાકાત લેશે, તેને આવરીએ તો રેડિયો અહેવાલ અમે રિલે કરીશું સવારે 9:30 વાગે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી।

આજના અન્ય કાર્યક્રમો જોઈએ તો અત્યારે સમાચારોની હેડલાઇન્સ સવારે 8:30 વાગે, સાંજે 5:10 મિનિટે તથા 7:05 મિનિટે. કચ્છી કાર્યક્રમ રહ્યાણ સવારે 8:32 મિનિટે રજૂ કરશે કૃપા નાકર. જેમાં આજે કચ્છી ભરતજી ગાલ. ગુજરાતી ફિલ્મી ગીતો સાંભળી શકશો સવારે 9 વાગે.

અને સમય દરમિયાન અમે રેલી કરીશું. અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમો કાર્યક્રમોની રૂપરેખા જણાવ્યા બાદ હવે સાંભળીએ સ્થાનિક હવામાનની જાણકારી. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે નોંધાયેલું ઉષ્ણતામાન આ પ્રમાણે રહ્યું. મહત્તમ 38.2 અંશ સેલ્સિયસ, ન્યૂનતમ 28.4 અંશ સેલ્સિયસ. વાતાવરણ ભેજનું પ્રમાણ મહત્તમ 73% અને ન્યૂનતમ 46% નોંધાયું.

વિશેષમાં જણાવાયું છે કે કેટલાક સ્થળે વરસાદના હળવા ઝાપટા પડે અથવા ગાજવીજ સાથે પવનના સાથે વરસાદી ઝાપટા

કોઈ કોઈ સ્થળે પડી શકે છે. પવનની આ ઝડપ નૈઋત્ય દિશાએથી કલાકના 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. સ્થાનિક હવામાન જાણકારી આપે મેળવી આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. થોડી જોરમાં સમાચાર અપાશે.

0: associated with Pakistan-based terror outfit Jaish-e-Mohammed. Center reviews below normal rainfall situation and potential drought conditions in certain areas across country due to El Nino. IMD issues a red alert for heavy to very heavy rainfall over Gujarat, Goa, Maharashtra and Odisha for today. In FIFA World Cup, Argentina enter round of 16 after defeating Cabo Verde in a thrilling 3-2 encounter at Miami. Egypt also cruise into pre-quarterfinals and men in blue to take on England in second T20 in Manchester this evening. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी भूज प्रस्तुत छे मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदी आज राजस्थान और गुजरात नी तेमनी एक दिवसीय मुलाकात दरमियान राजस्थान ना जोधपुर हवाई मथक ना नवा टर्मिनल मथक नु उद्घाटन अने साणंद मा सीजी सेमीकंडक्टर एसेम्बली अने टेस्टिंग सुविधा नु लोकार्पण करशे। पाकिस्तान द्वारा आतंकवाद ने प्रोत्साहन आपवाना जवाब मा सिंधु जल संधि स्थगित करवानो राखवानो भारत नो पुनरोच्चार। संरक्षण संपादन परिषदे 52,000 करोड़ रुपया ना मूडी संपादन प्रस्ताव ने मंजूरी आपी। गूगल प्ले સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી બેટ BAMS ઇપોક આઈ આયન અને લોસીગી એપ્સ દૂર કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે રાજ્યના ખેડૂતોને બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવા રાજ્ય સરકારનો નિર્ણય। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ખાલી રહેલી 15 બેઠક માટે આગામી 28 જુલાઈએ મતદાન। ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT ગાંધીનગરમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રે આધુનિક સંશોધન અને તાલીમ માટે ટૂંક સમયમાં સમર્થ એટલે કે સિલિકોન અને અદ્યતન સેમીકન્ડક્ટર ઉત્પાદન સંશોધન તથા તાલીમ કેન્દ્ર શરૂ કરશે। કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને બિરદાવવા માટે રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2026ની માર્ગદર્શિકા જાહેર કરાઈ। કચ્છ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં વરસાદની પરિસ્થિતિ દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવે તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે। રાજ્યભરમાં આગામી 8 તારીખ સુધી વરસાદની આગાહી। દરમિયાન કચ્છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે ધૂપછાંવનો માહોલ યથાવત રહ્યો। આ મુખ્ય સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। હવે પછીનું મુખ્ય સમાચાર બુલેટિન સવારે 9:30 અને 30 મિનિટે પ્રસ્તુત થશે। નમસ્કાર।

લેઆન કાર્યક્રમ સોણધલ મુજે મણી ભા અને બેન રે કે કૃપા ના કરજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ કચ્છડો બારે માસ અને પાંજે કચ્છ જી મળી જ વસ્તુ કચ્છ જો સાંસ્કૃતિક વારસો કચ્છ જો પહેરવેશ કચ્છ જા નદી તળાવ મહેલ કચ્છ જી ખાણી પીણી એટલે હી ચોલા વનું તો કચ્છ જી હકડે હકડે ખૂણે મેં હકડે હકડે તાલુકે મેં હકડે હકડે ગામ મેં પંજી લાટ મજે જી સંસ્કૃતિ કે સંચમી મેં હલગલ પાંજો કચ્છ સજી દુનિયા મેં ના કટે આય એટલે તો બોલીવુડ જા માનનીય અમિતાભ બચ્ચન સાહેબ પણ ઇન ચાયા ન ક કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને અજ તો ગચ મળે ફિલ્મ પણ પાંજે કચ્છ મેં ઉતરન દ્યું એટલે હી ચેલા બનો તો પાંજે કચ્છ જી અંદર કોઈ પણ પ્રકાર જે વસ્તુ અહીં લકડે તે કમ નેર્યો ખપે પાંજે પાડીએ જો ઇતિહાસ નેર્યો કે પાંજો ભરત ગૂંથણ નેર્યો એટલે ઉદ્યોગ થી કઈ અને નંઢી ને નંઢી લીપણ જેરી વસ્તુ પણ અજ કચ્છ જી સજી દુનિયા જી અંદર પ્રખ્યાત હે તો એડે જ અજ પાંજે કચ્છ જી અંદર ભરત ગામ જો વિકાસ કેવી રીતે થયો કેળા કેળા પાંજે કચ્છ મેં ભરત કામ થયે તા કન કન જાતિએ જા જો કો સમાજ વાળા અહીંયા ઈ કેળે પ્રકાર જો ભરત કરન તા ઈ મળી જ ગાલ અજ પાંજે હી રેણ કાર્યક્રમ જે અંદર પા સુંધાસું માણીધાસું અને એન વિશે પા હી નલમો તો પા અમુક જ ભરત પા પહેરતા હુંદા વો આસું પણ કદા ભને

તો કેવી રીતે બને તો કરો, ઇતિહાસ હે કઈ જાત વાળા બનાવી હતા એ મળી પણ બાકી થોડી જાણકારી હોવી જરૂરી હે. તો હલો આજ પણ કચ્છજી ભરત વિશે જે માહિતી સણો એની પહેલા હકો લાટ મજે જો ભજન સણી અને પોપા પાંજે કચ્છજી ભરતકામ વિશે જે માહિતી ગણો. તો પહેલા હકો લાટ મજે જો ભજન સણો.

જેકે જો કે સદીએથી એ વસ્તુ એ પરંપરા હલી આવી છે. કચ્છ જો કો ભૂગોળ અને જો ચોકો દરિયાઈ વેપાર માર્ગ ને એ ભારત અને મધ્ય એશિયા, ઈરાન અને આફ્રિકા અને એ જો કો વેપાર હલધો હોવો અને એ જો કો વિચરતી સમુદાય હોય ને અન સાથે એમ કે જોડી દને મેં આવ્યો, જેથી કરીને એમ જો હરે હરે એણે વિચારણ આવી કે ભવિષ્યને એમ જો વિકાસ થઈ શકે. કચ્છ મેં ભરતકમ એંજા ઘણે મળે પ્રકાર ચેમી અચેતા અને સંધ એટલે કે હાણે જોકો પણ પાકિસ્તાન ચું હતા ઉડાથી પણ ઘણે મળે અલગ અલગ જાતિયું ઈ પાંજે હત આવ્યું, જે કે એડાનુઆ રબારી આહીર સોટા એની દ્વારા હી લાટ મજેજી કલા પણ વિકસાવી આવી હે. પોએ હી જોકો કચ્છજા રાજા હુઆ જાડેજા રજપૂત ઈહન કલા કે આશ્રય ડના એન કલા કે પંજે રાજ મે ચ્યાં ક્યાંય હતા રો મોચી અને આરી ભરત જેડી જોકો શૈલી હોય ને ઈ શૈલી ફક્ત દરબાર જોકો રાજા જે રાણી હુએ એની જે કુંવર હુએ એની જો છોકરી હુએ ઓની જે જોકો લુગડા હુઆ ઓની જા ઓનકે જ ખાસ શણગારેલા કરીને વાપરેલા કરીને જનતન સમય આડેસ કરે મેં આવ્યો હો. સૌરાષ્ટ્ર એટલે કે જોકો કાઠિયાવાડ ચૂંતા એમને જોકો ભરતકામ આ ઈ ઓડાજા જોકો સ્થાનિક રાજપૂત કાઠી અને ખેડૂત સમુદાય ને ઈ એમને એન્જા મૂળ અહીંયા એડો ચીમી અચે તો ધાર્મિક અને રાજકીય રીતે પણ નેરલાવનો તો સૌરાષ્ટ્ર મેં જોકો ભરતકામ આય ઈ ફક્ત સજાવટલા કરીને એનો ઉપયોગ કરે મેં તો અચે પણ ધાર્મિક વિધિ હુએ લગ્ન હુએ કે કોઈ તહેવાર હુએ એમને પણ જો ઈ ભરતવારી વસ્તુ જો ઉપયોગ કરી મેં અચે તો જી કે ઓઢણી પાઘડી પોએ નંઠા વડા એડા જોકો લુગડા હુએ ઓની મેં પણ ભરતકામ કરે મેં અચે તો અને ઓડાજી જોકો ભરત કલા આય ને જોકો ભરત ભરે જે જોકો પદ્ધતિ હે જે એમને પશુ પંખી દેવી દેવતા એની એડા મળે જોકો પ્રતિક હોય ને ઈ પણ ભરત મેં કરી મેં અચેતા એ ડિઝાઇન મેં દોરે મેં અચેતું અને જોકો સજ્જો ગામડે જો જીવન હે એનજા દ્રશ્ય પણ ઈ જોકો ભરત જે વડા વડા ચાકડા ને હુએ એનમે જોકો ચાદરું હુએ એની મણી મેં ઈ ડિઝાઇન કરી અને જનતન ટેમ જી આખી સંસ્કૃતિ સજો ઇતિહાસ ઈ ભરત દ્વારા ઈ ભરત જી એકલી લાટ મજે જી કલા દ્વારા ઈ એની મેં કરી મેં આવ્યું હે. ગુજરાત મેં ભરતકામ જે લગભગ 3 થી વધુ અંજા જુદા જુદા પ્રકાર એડો ચેમી અચે તો પણ અંજી ત્રય શૈલી જ સૌથી વધારે લોકપ્રિય અને ઐતિહાસિક જો મહત્વ આય એડો મને મે અચે તો જે મે હકડો આય આરી બીઓ આય મોચી અને ત્રીઓ આય આભલા ઈ અંજો મુખ્ય પ્રકાર ઘણે મે અચે તો હાણે પા પેલો નેર્યો કે હી આરી ભરત તો હી જો કો આરી ભરત હે ને અન કે હુક ભરત પણ ચેમી અચે તો અને ઈ આઈ મુગલ યુગ વો અંજા જો કો રાજવી હુઆ ને ઈ ટાઈમ મે સૌથી વધારે હી જો કો આરી ભરત આય ઈ સૌથી વધારે વિકાસ પામે કુલે કે ઓ ટાઈમ જો કો મુગલવા ઉ અન કે ઈ ભરત બોરો જ લાટ લગદો વો એટલે એની જે મણી લુગડે મે મણી વસ્તુ મે એને જો જ ઉપયોગ કરી મેસતો એટલે ઈ ચેમી અચે તો કે મુગલ જે જો કો યુગવો અને જો વધારે વિકાસ થયો. આરી ભરત આ ઈ ટૂંકી સાંકળ હોય અને નડડી સાંકળ હોય અંજા ટાંકા હોય અંથી સજો ભનાય મે અચે તો ઈ આર્ય ને એકલી સાવ સન્ની અને હુંકવારી સુઈ વેતી હો જેમે હુંક વેડી સુઈ વે અને એનજે ઉપયોગ થી એનજે એનકે ખણી ને જો દોરો હુએ એનકે જો કપડો હુએ એનજે નીચે થી મથે એનકે ખેંચી ને ઈ ભરત કરે મે અચે તો અને જો કો મુગલ શાસક હુઆ અંજા જો કો લુગડા હુઆ જો કોઈ પહેરતા હુઆ સે ઓ એની જે મહેલ જે અંદર જો કો પડદા હુઆ ઈ અને બ્યો ગચ્છો એડો સનો સનો કંબો જેમકે બોરો જ જે કુછ સનડો એટલો સનડો ભરતકમ ઈ ઓન ટાઈમ તે બોરો જ પ્રખ્યાતો અને અજ હી આરી ભરત આય ઈ ચમડે જી જો કો વસ્તુ હે ને જે કે વાં ચંપલા ને રયો કે એડ બ્લાઉઝ ને રયો જનતે બો સનો વર્ક ખપે તો અજન જો ઉપયોગ એડા કરે મે અચે તો અને હી જો કો ભરતકામ આય ને એટલો લાટ લગે એટલો સન્નો અને એટલો ટાઈમ મંગી ગને એડો કમ આય પણ અંજી માંગ પણ આજ મણી જગ્યા તે એતરી આય કુલે કે હેડો સન્નો કમ કરલા કરીને આજ કારીગર પણ હી નરીન તો મલણા થોરા અગ્રાઈએ પણ છતાં પણ અન આરી ભરત જે આજ
बोरीच सजे बाके फकत कच्छ ना गुजरात ना भारत ना सजी दुनिया में इंजी एडी मांग आए हाने ब्लू आए क मोची भरत ई मोची भरत है ना इंजी के खास करी ने तो जो को चम हुए ना जो को चम जो कम कर दा हुआ तो ऊ समुदाय जो को हुए ऊ गान गनाती हुई ऊ जन जो उपयोग सौथी वधारे ऊ जे नातवी ई इन जो उपयोग सौथी वधारे कर दी ही भरत है ना ई आरी

0: મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદ્ઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ

0: દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સાંભળી વણઝારી વાવ ફિલ્મનું ગીત આશા ભોંસલે અને મહેશ કુમારના સ્વરમાં.

0: અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ચુંદડી ચોખા ફિલ્મનું ગીત મહેશ કુમાર અને આશા ભોસલેના સ્વરમાં.

0: प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
4: પ્રફુલ્લ દવે અને લકાયકના યુગલ સ્વરમાં આ છે ગીત ફિલ્મ મેરુમાલણનું।

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ગુજરાતી ફિલ્મી ગીતો આપે સાંભળ્યા.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ દર્શન કર્યા. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસએ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી. રાજ્યમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ખાલી પડેલી 15 બેઠક માટે આગામી પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ફ્રાન્સના નાણામંત્રીએ ફ્રાન્સમાં ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહ અધ્યક્ષતા કરી. બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગરિતા ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામૈનીના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહ્યા. નવી દિલ્હીમાં આયુર્વેદિક વિજ્ઞાન સંશોધન પરિષદની 5મી કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ જણાવ્યું, સરકારી હોસ્પિટલો ગંદકી ફેલાવનારા સામે દંડ વસૂલવામાં આવશે. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવી મોનિટરિંગ સ્ક્રીન તૈયાર કરાયો. રાજ્યમાં ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓરિસ્સામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી. માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 મિનિટે. નમસ્કાર.

આ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ. રજૂ કરીએ છીએ સંતવાણી. કલાકાર છે નારાયણ સ્વામી.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ

0: નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સંતવાણી આપે સાંભળી. કલાકાર હતા નારાયણ સ્વામી.
1: બહુજન હિતાય બહુજન સુખાય.
2: સુનતે રહીએ આકાશવાણી ભુજ.
0: રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આજના કાર્યક્રમમાં સંગીતકાર એમએમ કરીમના જન્મદિન પર તેમના દ્વારા સંગીતબદ્ધ ફિલ્મના ગીતો સાંભળશો. પ્રથમ ગીત છે ફિલ્મ RRR નું. કંઠ છે વિશાલ મિશ્રા અને રાહુલનું.

0: अरे भाई दया सांभळ्यु, आपणे दरियामां होईए तो आ इंटरसेप्टर बोट आपणी अने देशनी रक्षा करे छे।
1: गुजरात राज्यना दरिया किनारे कुल 27 इंटरसेप्टर बोट आपणी सुरक्षा माटे दरियामां सतत पेट्रोलिंग करे छे अने आपणे पण तपास दरमियान जरूरी दस्तावेजो अने साची माहिती आपी तेमने संपूर्ण सहकार करवो जोईए। आपणने दरियामां के किनारे अजाणी बोट, व्यक्ति के शंकास्पद हिलचाल देखाय तो तरत ज 1093 पर कॉल करी मरीन पोलिस ने जाण करवी जोईए। आपनी सजागता अने तकेदारी आपे दरियाई सुरक्षानी खातरी। गुजरात मरीन पोलिस द्वारा जनहितमां प्रसारित।
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને

0: गतिशील बनाव तो वधु एक नवो आयाम एटले सानंदमां निर्मित मेगा ओसेट फेसिलिटी आ प्रोजेक्ट ऑटोमोटिव अने एआई युग ने गति आपवानी साथे हजारों युवानों माटे हाईटेक रोजगारी नी नवी तको सर्जशे। भारत ना सेमीकंडक्टर क्लस्टर तरीके गुजरात ने मजबूत करता आ चौथा प्लांट नू 4 जुलाई 2026 ना रोज माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना वरद हस्ते उद्घाटन थशे। Make in India, make for the world.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે, અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
0: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમિકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમિકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
4: ફિલ્મ ક્રિમિનલનું ગીત સાંભળી કુમાર સાનુના સ્વરમાં.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદ્ઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: જલ્દી ટિફિન પેક કર રાજૂ, મોબાઈલ છોડ।
3: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું, મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી।
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે।
3: તો પછી સાચો નંબર
2: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર।
3: તમે તો બચાવી લીધો દીદી,
2: કામથી નહીં
3: કરું છું। આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।
0: અમારો પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદ્ઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
2: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા હતા. આજે આપે સાંભળ્યા સંગીતકાર એમએમ કરીમના જન્મદિન પર તેમના દ્વારા સંગીતબદ્ધ ગીતો.

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: અમારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમી કન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
3: રજૂ કરીએ છીએ લોકસંગીત. સાંભળશો લોકગીતો.

0: प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમી કન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
2: આ છે દેવજી નાથાનો સ્વર.

0: प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
2: લોકગીતો આપે સાંભળ્યા, આ સાથે જ ક્યારેક લોકસંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે.

તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત પ્રકાશ નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ પર દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. અમેરિકા આજે તેનો 250મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1776માં આજના દિવસે અમેરિકાએ તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. ગાંધીનગર જિલ્લાના શાહપુર કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ

સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. અમદાવાદના વાડજ જંકશન ફ્લાયઓવર બ્રિજ પર બ્રિજ નિર્માણને વેગ. વાડજ જંકશનથી ગાંધી આશ્રમ તરફના બ્રિજનું કામ 5 જુલાઈની રાત સુધી ગર્ડલ લોન્ચિંગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. અમદાવાદના દક્ષિણ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાય. ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 પર હુસેનાબાદ નજીક રોડને મોટું નુકસાન થવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 151 અને 27 વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડના કપરાડામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો. ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપને સૌ પ્રથમ સંભળાવીએ બદલાપર ફિલ્મનું આ ગીત, આતિફ અસલમના સ્વરમાં, સંગીત સચિન જીગરનું.

મિત્રો, હવે સાંભળશો ઇરશાદ કામિલ દ્વારા રચિત અને પ્રીતમે સંગીતબદ્ધ કરેલ ગીત જબ વી મેટ ફિલ્મનું. આ ગીતને સ્વર આપ્યો છે મોહિત ચૌહાણે.

મિત્રો, અત્યારે આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. આપને હવે સંભળાવીએ અરિજિત સિંઘ અને ચિન્મય શ્રીપદાના યુગલસ્વરમાં ટુ સ્ટેટ્સ ફિલ્મનું આ ગીત. સંગીતકાર છે શંકર અહેસાન લોય અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

હવે સાંભળશો અરિજિત સિંઘને. ફિલ્મ છે જીનિયસ. આ ગીતને સંગીતની ધૂન આપી છે હિમેશ રેશમિયાએ, બોલ કુમારના.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. શંકર મહાદેવન, શફકત અનામત અલી ઓર કેરાલિસા મોન્ટેરિયોના સ્વરમાં. ફિલ્મ છે કભી અલવિદા ના કહેના. સંગીત શંકર અહેસાન લોયનું અને શબ્દ જાવેદ અખ્તરના.

અને મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 11:30 થઈ છે. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ ગીત સાંભળશું. પ્રખ્યાત ગઝલકાર હસ્તિમલ હસ્તીની રચના, સ્વર આપ્યો છે જગજીતસિંહે.

0: મિત્રો, ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો અલકા યાજ્ઞિકના સ્વરમાં.
1: કૈસે બતાએ ઓર કિસકો બતાએ કે કૈસી થી વો મુસ્કુરાહટે જિનમે જિંદગી કે ઉજાલે થે, કૈસી થી વો નિગાહે જો ઇસ દિલ કો છૂ લેતી થી, કૈસી થી વો ખામોશિયાં જો કહાનિયાં સુનાતી થી, કૈસે થે વો હાથ જો અબ ઇન હાથોં મેં નહીં.

અને મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને સુધારેલી ઉડાન યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરુવિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કિકો ફુજીમોરીની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદમાં આગમન. તેમણે જણાવ્યું, સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાત અને ભારતનું આ એક ખૂબ જ પ્રશંસનીય અને ઐતિહાસિક પગલું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત તેના 1 ટ્રિલિયન યુએસ ડોલરના નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક નિકાસના લગભગ 15% રેકોર્ડ કરી ચૂક્યું છે. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર આજથી અમલમાં આવ્યો. આ કરાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અગ્નિશમન વિભાગ સલામતીના ધોરણો ચકાસવા માટે નિયમિતપણે સ્થાપનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્પેન અને ફ્રાન્સના કેટલાક ભાગોમાં રેકોર્ડ ગરમીને કારણે અસંખ્ય જંગલોમાં આગ લાગી છે, જેના કારણે દક્ષિણ યુરોપમાં દુષ્કાળની સ્થિતિ વધુ ખરાબ થઈ 10,000 લોકોનું સ્થળાંતર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 3 દિવસમાં 25,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં વરસાદનું રેલ એલર્ટ. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

મિત્રો, આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. મિત્રો, ચોમાસાની પ્રથમ ફુવાર, ભીની માટીની સુગંધ અને મનને સ્પર્શી જતો પવન, આ લાગણીને શબ્દ અને સ્વરમાં જીવંત કરતું ગીત સાંભળીએ. આરતી મુનશીના સ્વરમાં શબ્દ લખ્યા છે તુષાર શુક્લએ, આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે શ્યામલ સૌમિલ મુનશીએ.

મિત્રો, વરસાદની રીમઝીમ ફુવાર સાથે મન પણ સંગીતના સૂરમાં ભીંજાઈ જાય. વરસાદ આવે એટલે ધરતી મહેકી ઉઠે અને દિલમાં સંગીતની સરગમ ગુંજી ઉઠે. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશો વિભા દેસાઈને. રચના છે શ્રી સુંદરમની.

0: અને મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો, બપોરના 12:30 થઈ છે. હવે રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. હું છું આપની રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે ફરી તમારી સમક્ષ એક નવા જ પ્રોગ્રામ સાથે હાજર થઈ છું. મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે. તમને સુંદર, મજેદાર, જાયકેદાર, ચટાકેદાર વાનગીઓની રેસીપી આપવાની છે. સુંદર મજાના ગીતો પણ સંભળાવવાના છે. ધરતીની છાતી પર પ્લાસ્ટિકનો ભાર, ચાલો કરીએ આજે એક નવો વિચાર. પ્લાસ્ટિકની થેલીઓનો ત્યાગ કરીએ, પર્યાવરણને આપણે ફરી આબાદ કરીએ. બહેનો, તમે વિચારતા હશો કે આ પંક્તિ મેં કેમ બોલી. તો બહેનો, ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી. બહેનો, તમને ખબર છે પ્લાસ્ટિક એક એવું રાક્ષસ છે જેના કારણે પર્યાવરણને અને મનુષ્ય જીવોને ઘણું જ બધું નુકસાન થાય છે. બહેનો, તમે જાણો છો કે એક પ્લાસ્ટિકની થેલી બનાવતા માત્ર 1 સેકન્ડનો સમય લાગે છે, પરંતુ તેને કુદરતી રીતે બાયોડિગ્રેડ થતા 500 થી 1000 વર્ષનો સમય લાગે છે. અને બહેનો, જો હું વાત કરું સમુદ્રી જીવોની, તો દર વર્ષે લાખો દરિયાઈ જીવો જેમ કે કાચબા, માછલીઓ અને અન્ય જીવો પ્લાસ્ટિકને ખોરાક

સમજીને ખાઈ જાય છે, જેનાથી તેઓ મૃત્યુ પામે છે. અને બહેનો, જો માઇક્રોપ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો આ પ્લાસ્ટિક ટુકડાઓમાં વહેંચાઈને આપણા પાણી અને ખોરાકમાં ભળે છે, જે અંતે આપણા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. તો બહેનો, પર્યાવરણને બચાવવા આપણે સૌ આજે સંકલ્પ કરીએ અને અમુક સૂત્રો આપણા જીવનમાં આત્મસાત કરીએ. જેમ કે પ્લાસ્ટિકનો ત્યાગ, પર્યાવરણને અનુરાગ, થેલી લો કાપડની આદત પાડો સાફ સફાઈની. આ પૃથ્વીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. બહેનો, આપણે વાત કરી રહ્યા છે પર્યાવરણ સંરક્ષણની, તો આવો જ એક સુંદર મજાનું ગીત સાંભળીએ.

બહેનું, હમણાં જ આપે સાંભળ્યું સુંદર મજાનું ગીત. તો હવે હું તમને આપવા જઈ રહી છું ચટાકેદાર જાયકેદાર વાનગીઓની રેસીપી. બહેનો, આગામી દિવસોમાં ચોમાસું શરૂ થશે, તો ચોમાસામાં સ્વાસ્થ્યને લગતા ઘણા બધા રોગો થતા હોય છે, બીમારીઓ થતી હોય છે, જેમાં સંતુલિત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો બહેનો, હું તમને એ જ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક અને જાયકેદાર વાનગીઓની રેસીપી આપી રહી છું. તો કાગળ અને પેન લઈને બેસી જાઓ. પહેલી રેસીપી છે મગના સૂપની. બહેનો, ચોમાસામાં પાચન શક્તિ થોડી નબળી પડતી હોવાથી હળવો, પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો વધુ યોગ્ય માનવામાં આવે છે. તો ચલો આના માટે સામગ્રી નોટ કરી લો. લીલા મગ 1/2 કપ, જેને 2-3 કલાક પલાળી રાખવા. 1 નાનું ટામેટું બારીક સમારેલું, 1 નાનું ગાજર ઝીણું સમારેલું. બહેનો, ગાજર વૈકલ્પિક છે. 1 ઇંચ આદુનો ટુકડો છીણેલું, જીરું 1/2 ચમચી, હળદર 1/4 ચમચી, મરીનો પાવડર 1/4 ચમચી, ઘી 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, લીલા ધાણા સજાવટ માટે અને

0: પાણી 3 કપ. તો બહેનો હવે બનાવવાની રીત. સૌપ્રથમ કુકરમાં ઘી ગરમ કરીને તેમાં જીરું અને છીણેલું આદું ઉમેરો. ત્યારબાદ ટામેટા અને ગાજર ઉમેરીને 2 મિનિટ સુધી સાંતળો. હવે પલાળેલા મગ, હળદર, મીઠું અને 3 કપ પાણી ઉમેરીને 3 થી 4 સીટી સુધી બાફી લો. ઠંડુ થયા પછી તેને હળવું મેશ કરી લો, અથવા જરૂર હોય તો બ્લેન્ડ કરી લો. ફરી એકવાર ગેસ પર મૂકી જરૂર મુજબ પાણી ઉમેરો. અંતે મરીનો પાવડર અને લીલા ધાણા ભભરાવી ગરમા ગરમ સર્વ કરો. બહેનો, મગમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. આદું પાચનમાં મદદરૂપ બને છે અને બહેનો, ગરમ સૂપ શરીરને હૂંફ આપે છે અને ચોમાસામાં હળવો આહાર ઉત્તમ માનવામાં આવે છે. બહેનો, હમણાં જ મેં તમારી સાથે શેર કરી ગરમા ગરમ મગના સૂપની રેસીપી. તો હવે હું તમને સંભળાવવા જઈ રહી છું દુર્ગેશ ઉપાધ્યાય દ્વારા લિખિત નાટક અમને ઉગવા દો, જેની રજૂઆત અખિલેશ નાણાવટી દ્વારા કરવામાં આવી છે. તો આવો સાંભળીએ સુંદર મજાનું નાટક.
1: કહું છું, સાંભળો છો? આ છાપુ મેલો હવે. આ ચારની ચા મેલીને ગઈ છું, તે પીધી નથી. બળી ઠંડી થઈ જઈ હશે, ચા પી લ્યો ને.
2: હા હા, બૂમો ના પાડાવે, પી લઉં છું.
1: પણ એવું તો બળ્યું રોજ હું આ સાપામાં આવે છે, તે કલાકો સુધી પકડીને બેસી રહો છો.
2: એ તને ખબર ના પડે, ઘણું જાણવા જેવું આવે છે.
1: બેહો બેહો, હવે અમને બધી ખબર પડે છે.
2: હારું હારું, ચાલ હું કામ છું તારે.
1: હું એમ કેતી હતી કે બાજુવાળા મોતીભાઈના છોરાને ઘેર છોરો જન્મ્યો. બોલો, જમના તો દાદી બની ગઈ અને વહુને પહેલે ખોળે જ છોકરો થયો. બોલો, હારું કહેવાય ને?
2: હા હા, હારું તો કહેવાય, પણ એમાં તું આટલી બધી ખુશાની થાય છે?
1: એટલે કે પહેલા ખોળે જ છોરો થયો એટલે ઘરમાં અજવાળું થયું, એનો વંશ રાખનાર આવ્યો ને. મારી વહુને પણ પહેલા ખોળે છોરો જ આવે તો હારું ને. હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારી વહુને છોરો જ આલજે.
2: અને જો ભગવાન છોરી આલશે તો તું શું કરીશ? એ થોડી આપણા હાથની વાત છે.
1: હા છે જ ને. હવે તો દવાખાનામાં ગર્ભની તપાસ કરાવાય છે અને ગર્ભમાં છોરો છે કે છોરી તે ખબર પડે છે.
2: હા, પણ એવી તપાસ કરાવીને કરવાનું શું? ભગવાન જે નસીબમાં હોય તે આલે, એ સ્વીકારી લેવાનું.
1: હારું હારું, તમે તો અત્યારના પરમાં કથા કહેવા બેહી ગયા. પણ આ કહું છું, હજી તમારા છોરાની વહુરાણી પથારીમાં ગોરે છે. આ મારે જ વહેલું ઉઠી બધું કામ કરવું પડે છે અને વહુરાણી તો જાણે રાજાની રાણી ના હોય એમ ઉઠાડીએ ત્યારે ઉઠે.
2: અરે ઉઠશે હમણાં, કઈ તબિયત બરાબર ના હોય એટલે થોડું વધારે ઊંઘી તો હું બગડી જવાનું હતું.
1: તમે તો છોરાની વહુ એટલે એનું જ ઉપરાણું લેવાના ને. લ્યો, હું જ ઉઠાડવા જઉં છું. અલી મંગુડી, ઓ મંગુડી.
3: હા, હું કોસો બા?
1: આ ચમ હજુ પથારીમાં જ પડી રહી છે? આ ઘરનું બધું કામ કોણ કરશે?
3: આ ઉઠું છું બા.
4: અલી ઓ, આ બાયો હું કીધું? હોંભરતી નહીં? ઉઠને હવે.
3: હોંભરું છું પણ અમારી તબિયત સારી નથી. ઉઠવા જઉં છું ને મને ચક્કર આવે છે અને હવાર હવારમાં આ ઉપકાય બહુ આવે છે.
1: લ્યો, કામ કરવું નથી એટલે વહુરાણીને ચક્કર આવે છે.
3: ના બા, એવું નથી.
4: અલી બા, આ એની તબિયત બગડી લાગે છે, એને ડોક્ટર પાસે લઈ જવી પડશે.
1: તું હું ખબર નથી પડતી. આ ઉપકા તો પેલા છે, તારી વહુનો પગ ભારે લાગે છે. જા જા, એને ગામના સરકારી ડાક્ટરાણી પાસે લઈ જા અને બતાવી લાય. ભગવાન કરે એને કાંઈક સારા સમાચાર મળે.
4: હારું હારું. અલી ઓય, હેણ આપણે ડાક્ટર પાસે બતાવી આવીએ હેણ. બા, આ તારી વહુને ગર્ભ છે અને એને 5મો મહિનો જાય છે એમ ડાક્ટરે કહ્યું છે.
1: હારું હારું, થોડો લાજ હવે.
4: પણ બા, એમાં શું? આ ડાક્ટરે એને દવાઓ આપી છે અને એને આરામ કરવાનું કહ્યું છે.
1: એટલે એને ખાટલે બેહાડી રાખવાની થોડી છે. કામ કોણ કરશે મારો બાપ?
4: અલી બા, તું શું? એ તો કરશે જ ને, પણ તારે એને થોડી મદદ કરવાની અને એનું ધ્યાન રાખવાનું એમ ડાક્ટરે કીધું છે.
1: હારું, હવે તું તારું કામ કર, જાનો કરીએ.
4: હારું હારું.
1: અને વહુરાણી, બહુ ખુશ થવાની જરૂર નથી. તમે આ ડાક્ટરાણી પાસે જાઓ અને કહો કે મારે ગર્ભની તપાસ કરાવવી છે, એમાં છોરો છે કે છોરી.
5: તે હે બા, ભાભીને છોરો આવવાનું છે. તો હું ફૈબા બનીશ.

0: હા હા, પણ તું એને લઈને જા અને મેં કીધું એ તપાસ કરાવડાવો, અને જો ગર્ભમાં છોરો હોય તો જ ગર્ભ રાખવાનો છે, નહીં તો એ કઢાવી નાખવાનો, સમજી?
1: હે, પણ માય એમ કેમ?
0: એ તું નહીં સમજે, મેં કહ્યું એટલું કરો, જા એને લઈ જા.
1: ડાક્ટરાણી બોન,
2: હા,
1: અમારી હાહુ કે છે
2: કે
1: ગર્ભની તપાસ કરવાની છે અને એમાં છોરો હોય તો જ રાખવો છે, નહીં તો કાઢી નાખો.
3: શું કહે છે બેન? આવું ન થાય, અને આવી તપાસ કરાવી પણ ગેરકાયદે છે, અને આવી તપાસ સરકારી દવાખાનામાં થતી જ નથી.
1: પણ આ ખાનગી દવાખાનામાં,
3: ખાનગી દવાખાના વાળા કરે છે તે ગુનો છે. જો સરકારે ગર્ભ કાઢી નાખો એટલે કે ગર્ભની હત્યા અને ગર્ભનું પરીક્ષણ એટલે કે તપાસ અટકાવવા રાજ્યમાં એક કાયદો અમલમાં મૂક્યો છે, જેમાં ગર્ભ હત્યા કરનાર સ્ત્રી અને ગર્ભ પરીક્ષણ કરનાર કે ગર્ભ કાઢી આપનાર ડોક્ટર બંને સજાને પાત્ર છે, ગુનેગાર બને છે.
1: હા, બરોબર.
3: આવા ડોક્ટરો સામે પણ કાયદેસર કાર્યવાહી થાય છે, અને જો ગર્ભ કાઢી નાખવો એટલે ગર્ભની હત્યા કરી કહેવાય. એ માણસની હત્યા કરવા બરાબર છે, કારણ કે એ ગર્ભમાં પણ જીવ હોય છે, અને હત્યા કરવી એ પાપ પણ છે.
1: હા, બરોબર.
3: અને છોકરો હોય કે છોકરી, બંને હવે આ જમાનામાં સરખા જ છે, પછી શું કામ આવું કરવાનું?
1: પણ અમારી હાહુને હું કહું?
3: આ જ કહેવાનું જે મેં તને કહ્યું.
1: બરોબર, પણ એ જો ના સમજે ને તો પછી તમારે એમને સમજાવવા પડશે.
3: સારું, મને કહેજે, હું તારા ઘરે આવીશ ને એમને સમજાવીશ.
1: બા, અમે ડાક્ટરાણી પાસે જઈ આવ્યા.
4: એ હા બા, ડાક્ટરાણી તો કહે છે આવી તપાસ જ ન કરાવાય, એ તપાસ તો ગેરકાયદે છે અને ગુનો બને.
0: હવે જોઈ બહુ કાયદા વાળી પાસે, મને કાયદા સમજાવે. કોઈ ખાનગી ડોક્ટર શોધી કાઢ અને તપાસ કરાવી લે. મારે તો છોરો જ જોઈએ છે, છોરી તો ના જ ચાલે. છોરો હોય ને તો વંશવેલો ચાલે, એ તો ઘરનું અજવાળું કહેવાય, અને છોરી, છોરી એટલે મેલો અવતાર, એ તો પારકે ઘેર જવાની, એ શું આપણી સેવા ચાકરી કરવા રહેવાની?
5: પણ આ બધું છે શું? એ કહે છે સાચું છે, ગર્ભની તપાસ કરાવી ગુનો બને છે, અને ગર્ભની હત્યા કરવી એને ભ્રૂણ હત્યા કહે છે. મા પાપ છે મા પાપ, આવું પાપ વરીને તું કયા ભાવે છૂટીશ?
0: હવે જોયા બહુ પુણ્યશાળી ભગત, આ પાપ બાપ ના કહેવાય, એ તો ડોક્ટરો કરે જ છે, એમને કોઈ પાપ નથી લાગતા, તે આપણને લાગે.
5: અરે ભગવાન, આને કઈ રીતે સમજાવી? જો મારી વાત સાંભળ, આ જમાનામાં હવે છોકરા છોકરીનો કોઈ ભેદ રહ્યો નથી.
0: હું બીજું કઈ ના સમજુ, મારે તો છોરો જ જોઈએ, અને જો છોરી થાય ને તો આ બાજુવાળી જમના મને મેણા મારે. લ્યો, છોરો જોઈતો તો ને આવીને છોરી, એ તો નસીબમાં હોય એને જ છોરો મળે, ત્યારે શું મારે મેણા સાંભળવાના?
5: અલ્યા, પણ એના મેણા હારું આપણે ભ્રૂણ હત્યા કરવાની? આ સાત વાર ગંગામાં નહીશ ને તોય તારું પાપ નહીં ધોવાય, સમજી ને?
0: વહુ, જવા દે, એમની વાતો તું ના સાંભળી, અને ડાક્ટરાણી પાસે મને લઈ જા, હું એને સીધી દોર બનાવી દઈશ.
4: એ બા, એ ડાક્ટરે તો તને મળવા ઘેર આવવાનું કહ્યું છે, હું બોલાવી લાવું.
0: હા હા, હારું, જા એને લઈ આવ મારી પાસે, મારે જ એને સમજાવવી પડશે, એ તમને નહીં ગાંઠે. મારે તારું કઈ સાંભળવું નથી, મેં કહ્યું એ કરવાનું છે.
3: બા, પેલા મારી વાત તો સાંભળો, પછી તમારે જે કરાવવું હોય તે કરાવજો. જો આ જમાનો ઘણો આગળ વધી ગયો છે.
0: બળ્યો તારો જમાનો.
3: પણ બા, મારી વાત તો સાંભળો, જુઓ હું કોણ છું?
0: ડોક્ટર?
3: એમ નહીં, ડોક્ટર ખરી, પણ સ્ત્રી, છોકરી જ છું ને.
0: હા, તે ઈમાં હું છે, તું ભણી ગણી એટલે ડોક્ટર થઈ, પણ અમારામાં તારા જેટલું થોડું કોઈ ભણે છે.
3: પણ બા, તમારા છોકરાની બહુ ને જો છોકરી થાય અને મારી જેમ ભણે ગણે, હોશિયાર બને અને ડોક્ટર થાય તો તમને ગમે?
0: ઈમાં શું છે, ગમે જ ને, પણ
3: બા, એ પણ ને પણ રહેવા દો. જુઓ, હવે છોકરીઓ પણ બધી જ જગ્યાએ આગળ વધી છે, નોકરીમાં, વેપારમાં, શિક્ષણમાં. અરે, પેલી વિમાનમાં બેસી અવકાશમાં ગઈ ને એ સુનીતા પણ છોકરી જ હતી ને, ખબર છે ને તમને?
0: હા, એ તો કઈ પેપરમાં એના ફોટા આવતા હતા. અલી બોલ, પણ એ તો ગજબ કહેવાય.
3: હા, તો બા, આજે છોકરી પણ ધારે તો આગળ વધી પોતાની કાબેલિયત બતાવી શકે છે. અને જુઓ, હું છોકરી છું, મારી માં કોણ હતી? છોકરી જ ને. અને એણે જો આ ભ્રૂણ હત્યા કરી હોત તો હું ડાક્ટર બની જે સેવા કરું છું એ કરત ખરી?
0: ના બેન, એ વાત તો ખરી છે.
3: અને જુઓ, છોકરાઓ સેવા કરશે એની શું ખાતરી? તમારો છોકરો પરણીને બહુ લઈને જુદો રહેવા જતો રહે તો પછી સેવા કોણ કરશે? છોકરી જ ને.
0: હા, એ વાત તો ખરી બોલ.
3: અને છોકરો જ તમને સ્વર્ગ અપાવશે એની કોઈ ખાતરી છે ખરી? જુઓ, આપણા વેદો અને પુરાણોમાં પણ સ્ત્રીઓને જનોઈ દેતા હતા. આ જનોઈ દેવી એટલે એને ભણવા ગણવાનો પુરુષ બરાબરનો હક દેવો.
0: હા બોલ.
3: તો જુઓ બા, આ છોકરાનો જ મોહ તમે છોડી દો અને ખોટો આગ્રહ ના રાખો અને નસીબ પર કે ભગવાન પર પણ થોડી શ્રદ્ધા રાખો અને એ જે આપે તેને સ્વીકારી લો.
0: એ બધું જ સાચું, પણ છોકરો એટલે તો ઉજળો વસ્તાર કહેવાય. છોકરો આવે ત્યારે પેંડા વેચે છે, છોકરી વખતે નથી વેચતા, એમ કેમ કે ને?
3: બા, એ તો બધી ખોટી પ્રથા પડી ગઈ છે અને હવે આ જમાનામાં સુધારવી પડે ને. આ તમારો છોકરો કોણે પેદા કર્યો બોલો?
0: હાય હાય મુઈ, તારું સત્યાનાશ જાય, એ તો મેં જ પેદા કર્યો છે ને, પણ એનું તારે શું છે?
3: પણ બા, હું એ જ કહું છું, જો તમે સ્ત્રી છો એટલે છોકરો પેદા કર્યો, જો આ દુનિયામાં સ્ત્રીઓ જ નહીં રહે તો છોકરા કોણ પેદા કરશે? બોલો, એનો જવાબ આપો.
0: એ વાત તો તારી ખરી છે.
3: જુઓ બા, આ તમારા જેવા કેટલાય લોકોમાં પૂરતી સમજણ નથી અને જૂની ઘરેણમાં જીવે છે એટલે આ ભ્રૂણ હત્યા વધતી ગઈ છે અને એટલે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. આજે આપણા દેશમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે અને પુરુષો વધારે છે, એ પછી દરેક પુરુષને પરણવા કન્યા ક્યાંથી મળશે? અને સ્ત્રી પુરુષનું પ્રમાણ સરખું નહીં જળવાય તો આગળ પ્રજોત્પત્તિ કેવી રીતે થશે? બીજું, જો સ્ત્રીઓ ઓછી હશે તો તેના માટે ખેંચતાણી થવાની, એટલે ખૂન બળાત્કાર જેવા બનાવો વધતા જશે. બરાબર ને બા?
0: હા બોન, એ તો ખરું. જુઓ ને, અત્યારે જે કેટલું વધી ગયું છે.
3: હા, એટલે સ્ત્રીઓની સંખ્યા વધવી જોઈએ, એ વધુ આગળ આવે અને હોશિયાર બને એ જરૂરી છે. જુઓ, આજે આપણા રાષ્ટ્રપતિ પણ સ્ત્રી છે. દેશની આઝાદીમાં લડનાર પણ કેટલી સ્ત્રીઓ હતી. સ્ત્રી તો શક્તિ છે.
0: હા બોન, સ્ત્રી વગર તો બોન ઘર કોણ ચલાવે અને ઘર હાચવે કોણ? અરે, ઘર અને સંસાર તો સ્ત્રી જ ચલાવે અને એ જ છોરા પેદા કરે અને મોટા કરે, બધું સ્ત્રી જ કરે છે ને, પુરુષોને ક્યાં એ બધું કરવું પડે છે? પણ અલી દાક્તરાણી, આ મને થાય છે કે હું મરી જઈશ પછી મારી ચિતાને મારો છોકરો દાહ આપશે ને, એમ છોકરો તો જોઈએ ને.
3: આટલું સમજાવ્યું તોય ફરી પાછું તમે તો. હવે તો છોકરીઓ પણ અગ્નિદાહ આપે છે, એ ઠઠડી ખભે લઈને સ્મશાને જાય છે અને શ્રદ્ધ પણ કરાવે છે. તમે પેપરમાં નથી વાંચતા?
0: હા બોન, વાંચીએ છે ને, છોકરીઓ તો બહુ આગળ નીકળી જઈ છે.
3: હા, એટલે જ કહું છું, તમે છોકરાઓનો ખોટો મોહ ન રાખો અને જે સંતાન થાય તેને સારી રીતે ઉછેરો. જુઓ, આ તમારી વહુને 5મો મહિનો જાય છે, એને દવા બરાબર લેવડાવજો અને મેં લખી આપ્યું છે ને તે પ્રમાણે ખોરાક લેવડાવજો અને મહિના પછી મને બતાવવા આવવાનું છે, યાદ રાખશો ને મનછાબા?
0: હા બોન, તારી વાત તો હું સમજી ગઈ અને હવે મને એવું થયું કે ભગવાન જે આલે તે બરાબર.
3: હા,
0: આ છોકરાએ મુવા ક્યાં સ્વર્ગે લઈ જવાના? જુઓ ને, કેટલાય મા બાપને ઘરમાંથી કાઢી મેલે છે તો પેલા શું કહે છે, ઘરડા ઘર. અરે હા, વૃદ્ધાશ્રમમાં જાય છે તો પછી એવા છોકરા શું કામના?
3: હા મનછાબા, હવે તમે ખરું સમજ્યા. અને એ મંગુ,
1: હા
3: જો બા તારું ધ્યાન રાખશે, હા હવે ચિંતા ના કરતી.
1: હા,
3: મેં એમને બરાબર સમજાવ્યું છે એટલે એ મારી વાત માની ગયા છે, ખરું ને મનછાબા?
0: હા બેટા, તું ઈ દીકરી છે એટલે દીકરીની વાત તો માનવી જ પડે ને.
4: અને ડાક્ટર બોન,
3: હા
4: હું ઈ તમારી વાત સમજી ગઈ, હું ઈ પૈણીશ અને સાસરે જઈશ તો છોરા છોરીનો ભેદભાવ નહીં રાખું અને મારા સાસુ સસરાને સમજાવીશ, હું કદી એ ભ્રૂણ હત્યા નહીં કરું અને બીજા કોઈને કરવાય નહીં દઉં.
3: હા, ભ્રૂણ હત્યા એ પાપ છે, એ સંદેશો ફેલાવી સમાજને આ પાપ કરતા રોકવા જોઈએ અને સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની હત્યા કરાવે એ કેટલું ખોટું છે.
4: હા હો, હા સાચી વાત.
3: અને એટલે જ કહું છું કે બેટી બચાવો અને ગર્ભમાં રહેલા અંકુરને ઉગવા દો.
2: અમને ઉગવા દો. હમણાં જ આપે દુર્ગેશ ઉપાધ્યાય લિખિત આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા ચેતના ત્રિવેદી, અરવિંદ ઉપાધ્યાય, જયા સોની, અશ્વિન પારેખ, બેલા શાહ અને સ્નેહા માલવણકર. નાટકની રજૂઆત કરી અખિલેશ નણાવટીએ.
6: બહેનો, મને આશા છે કે તમને આ નાટક ગમ્યું હશે. તો હવે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વધુ બે હેલ્ધી રેસીપી. તો પાલક મકાઈ ટિક્કીની સામગ્રી નોટ કરી લો. 1 કપ બાફેલી મકાઈ, 1 કપ ઝીણું સમારેલું પાલક, 2 બાફેલા બટાકા.

આકા, એક ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ, એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, બે ચમચી બ્રેડ ક્રમ્સ અથવા ઓટ્સનો પાવડર, એક ચમચી તેલ. તો બહેનો, બનાવવાની રીત જે ખૂબ જ સરળ છે. બધી સામગ્રી ભેગી કરીને ટિક્કી બનાવો. નોન સ્ટીક તવા પર થોડા તેલમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પાલક આયર્નથી ભરપૂર હોય છે અને મકાઈ ઉર્જાનો સારો સ્ત્રોત ગણાય છે. તો બહેનો, બીજી જ એક યુનિક અને હેલ્ધી રેસીપી જેનું નામ છે કઠોળના ઢોકળા. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1/4 કપ લીલા મગ, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, 2 ચમચી ઓટ્સનો ભૂકો, જે બહેનો વૈકલ્પિક છે, 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચા, 1/2 ચમચી હળદર, 1 ચમચી લીંબોનો રસ, 1 ચમચી ઈનો અથવા 1/2 ચમચી ખાવાનો સોડા ઉમેરો, મીઠું સ્વાદ મુજબ. તો બહેનો, વઘાર માટે તમને જોઈશે 1 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી તલ, મીઠા લીમડાના પાંદડા અને લીલા ધાણા. તો બહેનો, હવે બનાવવાની રીત. બહેનો, ચારેય કઠોળને 6 થી 8 કલાક પલાળી રાખો. ત્યારબાદ આદુ અને લીલા મરચા સાથે જાડું ખીરું તૈયાર કરો. તેમાં હળદર, મીઠું, લીંબુનો રસ અને ઓટ્સનો ભૂકો ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. બહેનો, બાફતા પહેલા ઈનો અથવા ખાવાનો સોડા ઉમેરી હળવેથી મિક્સ કરો અને તરત જ થાળીમાં પાથરી 15 થી 20 મિનિટ સુધી બાફો. ઢોકળા તૈયાર થઈ જાય પછી તેના પર રાઈ, તલ અને મીઠા લીમડાનો વઘાર કરો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. બહેનો, આ વાનગી ચોમાસામાં કેમ સ્વાસ્થ્યવર્ધક છે? તો બહેનો, આમાં 4 પ્રકારના કઠોળ હોવાથી તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. તે ઉપરાંત ફાઈબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી આનાથી પેટ ભરેલું રહે છે. વળી તળેલા નાસ્તાની સરખામણીમાં આ ઢોકળા વધુ હળવા અને પૌષ્ટિક વિકલ્પ છે. બહેનો, ચોમાસામાં સવારના નાસ્તા કે સાંજના હળવા જમણ માટે આ વાનગી ઉત્તમ છે. મેં તમારી સાથે હેલ્ધી વાનગીની રેસીપી શેર કરી. તો હવે વાત કરીએ મનોરંજનની, અને મનોરંજન એટલે ગીત. તો આવો સાંભળીએ સુંદર મજાનું ગીત.

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 1:05 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો અને કોલંબિયાએ ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝર્લેન્ડ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું. આ પ્રોજેક્ટ કુલ 480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. 23,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો નવો ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવર જવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ એવું આ ટર્મિનલ રાજસ્થાનના શાહી વારસાની ડિઝાઇન સાથે તૈયાર કરાયું છે. જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદઘાટનથી આ વિસ્તારમાં પર્યટન, વેપાર અને રોજગાર સર્જનને નોંધપાત્ર પ્રોત્સાહન અપાશે. પ્રાદેશિક જોડાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહિત કરતી ઉડાન યોજના પણ શ્રી મોદીએ જોધપુરમાં શરૂ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ IT મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખોટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ ઓપરેશનલ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અમદાવાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી ઉત્સવ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક ગણાવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી વિવેકાનંદના આદર્શો દરેકને સમર્પણ સાથે સેવા કરવા, ચારિત્રના ઉચ્ચતમ ધોરણો જાળવવા અને રાષ્ટ્ર નિર્માણમાં અડગ રહેવા માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અજોડ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને પ્રેરણાદાયી વિચારો લાખો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે અને તેમના આધ્યાત્મિક ઉપદેશો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં દેશને નવી દિશા પ્રદાન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ યુએપીએ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ જૈશ એ મોહમ્મદ, લશ્કરે તૈયબા અને અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદીઓની ભરતી, શસ્ત્રોનો પુરવઠો અને હુમલાઓનું આયોજન સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ તમામને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની એજન્સીઓને તેમના નાણાકીય ભંડોળને અટકાવવાની, શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળશે. યુએપીએ સુધારાએ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓની સત્તાઓનો વિસ્તાર કરીને ભારતના આતંકવાદ વિરોધી કાનૂની માળખાને મજબૂત બનાવ્યું છે. તેને 14 ઓગસ્ટ 2019 રોજ સૂચિત કરવામાં આવ્યું હતું. સુધારામાં કેન્દ્ર સરકારને કાયદા હેઠળ ફક્ત સંગઠનોની જ નહીં પરંતુ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાની સત્તા અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સભ્યોની બેઠક બોલાવી છે, જેમાં ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની ગણતરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT તારણો સહિત અનેક મહત્વપૂર્ણ વહીવટી અને નાણાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. 28 જૂન 2026 રોજ જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની મંજૂરીથી ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. કાર્યસૂચિમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા દ્વારા સુપરત કરાયેલા રાજીનામા પત્રોની વિચારણાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રામ મંદિરના ભાવિ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ પર વધુ ચર્ચા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ સહકાર સે સમૃદ્ધિના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને ભારતના વિકાસ અને આત્મનિર્ભરતામાં સહકારી ચળવળોના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓ ભારતની સંસ્કૃતિ, સામૂહિક શક્તિ અને આત્મનિર્ભરતાનો પાયો છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે નવી ગતિ મેળવી છે અને નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સલામત અને અનુમાનિત રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર રોકાણકારોના રોકાણોનું રક્ષણ કરવામાં મજબૂત છે, જ્યારે કાયદેસર જાહેર નીતિ ઉદ્દેશ્ય અનુસાર સાર્વભૌમ નીતિ સ્વતંત્રતા જાળવવા માટે પૂરતો સરળ પણ છે. BIA આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાના આધુનિક સિદ્ધાંતો અને વિકસિત ન્યાયશાસ્ત્રને પણ પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે BIA સરહદ પાર રોકાણ પ્રવૃત્તિમાં વધારો કરશે અને ભારત અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી સંભાવના છે. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે 32મા રાઉન્ડની અંતિમ મેચમાં ઘાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. કોલંબિયા હવે 16મા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. અગાઉ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કાર્બો વર્ડેને 3-2 હરાવીને ઇજિપ્ત સામે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. લિયોનેલ મેસીએ 29મી મિનિટે આર્જેન્ટિનાને લીડ અપાવતા ટુર્નામેન્ટનો પોતાનો 7મો અને વિશ્વકપમાં તેના કારકિર્દીનો 20મો ગોલ કર્યો. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. આ માટે વ્યાપક સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે ઈરાની નેતાઓ, લશ્કરી કમાન્ડરો અને વિદેશી મહાનુભાવોએ ખામેનીને શ્રદ્ધાંજલિ આપી. ભારતનું પ્રતિનિધિત્વ બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનેન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં માર્ગેરિતાએ કહ્યું કે તેમણે ભારત સરકાર અને લોકો વતી સંવેદના વ્યક્ત કરી છે. ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી અને અમેરિકાના હવાઈ હુમલામાં નિધન થયું હતું. અંતિમ સંસ્કારની વિધિ 9 જુલાઈએ મશહદમાં તેમના દફનવિધિ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ 40 દિવસનો જાહેર શોક રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર BIA આજથી અમલમાં આવ્યો અને કોલંબિયા નામિબિયાએ ગનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને વેગ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદઘાટન કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેકનોલોજી ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. એકવાર સંપૂર્ણ રીતે વિકસિત થયા પછી આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. તે મેમરી અને સ્ટોરેજ નિવારણની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં પણ મદદ કરશે. સાંભળીએ અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ આજે અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે સુરત કા સેક્શન આરંભ કરેંગે, ઉસકે બાદ મે વાપસી સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે, ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અમદાવાદ સે મુંબઈ. ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન, ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. હવે ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધીને 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમત આજથી અમલમાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમતથી ડુંગળીના ખેડૂતો માટે વધુ સારું વળતર મળશે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે માળિયા હાટીનામાં 14 ઇંચ, ડાંગના વગઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં

73 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 2-3 દિવસમાં થયેલી મેઘમહેરથી રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 13% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનના પણ અહેવાલ મળ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાયું. ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાવનગરમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં બાળક સહિત 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. તો તાપી જિલ્લાના ડોલવણથી પદમ ડુંગરી રાજ્ય ધોરીમાર્ગને સાથે જોડતો એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેનાથી 4-5 ગામના લોકોને હાલાકી પડી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સહેલાણીઓને પણ નદી નાળા ધોધ જેવા સ્થળે ચોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર તંત્રે પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસ પડી રહેલા વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયોના જળસ્તર વધ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64% જેટલો ભરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 2 ડેમ સુરેન્દ્રનગરના ધોળીધજા અને મહીસાગરના કડાણા ડેમને હાઈ એલર્ટ પર મુકાયા છે, જ્યારે 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ હેઠળ રખાયા છે. 10 ડેમ એવા છે જે 70%થી વધુ ભરાયા છે. જ્યારે બીજી તરફ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 10 ટીમ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 25 ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 એનડીઆરએફ અને 8 એસડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે 1 જૂનથી આજ દિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. ભારે પવન અને વરસાદને કારણે 2174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને 87 ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં આ વર્ષે સમગ્ર ગુજરાતની માફક ચોમાસાનું આગમન મોડું થયું છે. હવામાનમાં થયેલા ફેરફાર મુજબ અલનીનોના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી આણંદ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાની લાગણી સાથે વાવેતરમાં પણ વિલંબ થઈ રહ્યો છે. કાળઝાળ ઉનાળાની પ્રચંડ ગરમી સાથે તાપમાનનો પારો આ વખતે 44 ડિગ્રીની ઉપર પહોંચ્યો હતો. આમ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનામાં જ શરૂ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું હતું. તેમ છતાં 15 જૂન પછી પણ મેઘરાજાનું આગમન નહીં થતાં આણંદ જિલ્લામાં આકરી ગરમીથી જનજીવન ત્રસ્ત બન્યું હતું, પરંતુ હવામાનની બદલાતી સિસ્ટમને કારણે વિલંબ થઈ રહ્યો છે. જોકે 1 જુલાઈથી મેઘરાજાનું ધીમી ધારે પરંતુ ધમાકેદાર આગમન થયું હતું અને વરસાદી ઝાપટાથી રાહત સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારબાદ 3 જુલાઈના રોજ ફરીથી બપોરના 12-4 દરમિયાન મેઘાવી માહોલ જામ્યો હતો અને ખંભા તાલુકાના 2.5 ઇંચ, જ્યારે પેટલાદ, સોજિત્રા અને તારાપુરમાં 1 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો હતો. અન્ય 4 તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આણંદ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રમુખ સ્વામી બેન્ક્વેટ હોલ સાંગોળપુરા ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી રમણ સોલંકીએ ખાસ ઉપસ્થિત રહીને સૌ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ સમગ્ર દેશ અને વિશ્વને સ્વસ્થ રાખવા માટે યોગ દિવસને એક અત્યંત મહત્વનો અવસર ગણાવ્યો હતો. આણંદ જિલ્લામાં વિતેલા માસ દરમિયાન જેઠ સુદ પૂનમના દિવસે સંત કબીર જયંતિની ભાવિક ભક્તો દ્વારા ડાયરા તેમજ ભજનના કાર્યક્રમો સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોના પર્વ તાજિયા એટલે કે મોહરમના જુલુસ પણ આણંદ જિલ્લાના ગામો તથા શહેરમાં નીકળ્યા હતા અને ઇમામ હુસેનની શહાદત અને બલિદાનના પ્રતિક તરીકે નવાબી રાજ્ય ખંભાતમાં ઈસવીસન 1793માં બનાવેલ અતિ પ્રાચીન અને ઐતિહાસિક સુખડના લાકડાના તાજિયા દરબારગઢમાં રાખવામાં આવે છે. આ જુલુસમાં હિન્દુ તથા મુસ્લિમ સમુદાયના લોકો જોડાઈને બિન સાંપ્રદાયિકતાના દર્શન કરાવે છે. આણંદ જિલ્લામાં 23-25 જૂન દરમિયાન યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 યોજાયો. આ 3 દિવસીય અભિયાન દરમિયાન સમગ્ર જિલ્લામાં જનભાગીદારીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણના આ યજ્ઞમાં જિલ્લાના ઉદારદિલ દાદાઓએ ખુલ્લા હાથે ફાળો આપતા કુલ 3,55,87,427 રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે, જે જિલ્લાના શૈક્ષણિક સ્તરને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લાના 8 તાલુકાઓની કુલ 1010 પ્રાથમિક અને 248 માધ્યમિક શાળાઓ મળી કુલ 1258 શાળાઓમાં નવા આંગતુક બાળકોનો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં બાલવાટિકામાં 17,049 બાળકો અને ધોરણ 1માં 914 નવા વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહી નદી ઉપર દ્વારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે અંદાજીત રૂપિયા 1,700 કરોડની માતબર રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર બે ભૌગોલિક વિસ્તારોને જોડનારો સેતુ નહીં, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કૃષિ, પીવાના પાણી અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવનારો સાબિત થશે. આધુનિક બેરેજ કમ બ્રિજનું નિર્માણ સ્થાપત્ય કલા અને આધુનિક સિવિલ એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો બની રહેશે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતા મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે કેટલાક ગુજરાતી ગીતો સાંભળવાનો. સૌપ્રથમ સાંભળશો ભાસ્કર વોરાની આ રચના, નિગમ ઉપાધ્યાય અને અમી કોટેચાના યુગલ સ્વરમાં.

મિત્રો, આપ માણી રહ્યા છો અમારો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, અને ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને હવે સંભળાવીએ રમેશ પારેખની આ રચના પંકજ ઉદાસના સ્વરમાં.

અને મિત્રો, આ ગીત સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 3:00 થયા છે. અમારી આજની પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો. સાંજની સભામાં 5:00 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.

0: flagged off fuel tankers and virtually laid the foundation stone for Jaipur Metro Phase 3. I beg your pardon, Phase 2. A greenfield refinery is an industrial processing plant for oil, gas or minerals built from scratch on undeveloped clean land. Addressing the program, Prime Minister Modi said the conflict in West Asia had triggered the biggest energy crisis of the 21st century, but India successfully overcame the challenge through timely decisions, effective diplomacy and prudent management of national resources.
1: हमने संकट शुरू होते ही रिफाइनरी के सामर्थ्य पर फोकस किया. औद्योगिक काम के लिए जो गैस बनती थी उसकी जगह रिफाइनरी को रसोई गैस एलपीजी बनाने के लिए कहा गया और 7 दिनों के भीतर भीतर एलपीजी के उत्पादन में बढ़ोतरी हुई. पहले जो 35,000 मैट्रिक टन एलपीजी का उत्पादन देश में होता था, संकट के दौरान वो 54,000 मैट्रिक टन बढ़ गया.
0: The monsoon session of Parliament will commence on the 20th of this month. It will continue till the 13th of next month. Parliamentary Affairs Minister Kiran Rijiju today informed that President Draupadi Murmu has approved the proposal of the government to convene the session from 20th July. In a social media post, Mr. Rijiju said the session will focus on meaningful debate, discussion and decisions on issues of national importance. Defence Minister Rajnath Singh today highlighted India's significant progress in manufacturing and technology, saying the country's defence exports have reached a record of over 38,000 crore rupees. Addressing an event organised by a private media organisation in New Delhi, Mr. Singh said the sharp rise from 686 crore rupees in the financial year 2013-14 reflects an almost 57-fold increase and underlines growing global confidence in Make in India defence platforms. The defence minister said annual defence production has also touched an all-time high of over 1,78,000 crore rupees in the financial year 2025-26, nearly three times the level recorded in 2014-15. The government has issued a notice to Telegram over widespread piracy reports. According to the official sources, the government has directed Telegram to take immediate measures against pirated films and over-the-top OTT content. Sources further said that the platform has been asked to submit the action taken report in 15 days. The move aims to protect India's creator economy, film industry, broadcasters, OTT platforms, producers and distributors. Heavy rainfall continued to lash several parts of Maharashtra today, disrupting normal life and keeping authorities on high alert. The downpour has affected the Konkan region, including Mumbai and its suburbs, Thane, Raigad and Palghar, as well as eastern Maharashtra districts, including Gondia and Bhandara, besides parts of Dhule, Nashik and Pune. In men's cricket, the second T20 international between India and England will be played in Manchester today. The match will begin at 7 p.m. Indian time. The opening game of the five-match series was abandoned due to rain at Chesterley Street. The third match will be played in Nottingham on the 7th of July. Bristol and Southampton will host the final two matches of the T20 international series. Following this, India will take on England in a three-match ODI series. In FIFA World Cup, the round of 16 will start from today with Canada taking on Morocco in Houston, Texas tonight. The match is scheduled to begin at 10:30 p.m. Indian Standard Time. Canada reached this historic knockout stage for the first time by defeating South Africa, while Morocco advanced by eliminating the Netherlands in a penalty shootout. And that is the end of this news bulletin.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર આજથી અમલમાં આવ્યો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની સોમવારે મહત્વની બેઠક યોજાશે, જેમાં ચંપતરાય અને ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામા પર થશે ચર્ચા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લા સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તેહરાનમાં શરૂ થશે. કેન્દ્ર સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો. હવે ભાવ પ્રતિ ક્વિન્ટલ 1875 રૂપિયાથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 225 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64% જેટલો ભરાયો. ભારે વરસાદના કારણે રાજ્યના 2 ડેમ સુરેન્દ્રનગરના ધોળીધજા અને મહીસાગરના કડાણા ડેમને હાઈ એલર્ટ પર મુકાયા. હવે પછીનો મુખ્ય સમાચાર 7:05.

0: શ્રોતા મિત્રો, આ હતું લતા મંગેશકરના સ્વરમાં દો આંખે બારા હાથ ફિલ્મનું ગીત.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, જ્યારે હિન્દી સિનેમામાં પશ્ચિમી સંગીતનો પ્રભાવ વધી રહ્યો હતો ત્યારે ભરત વ્યાસજીએ પૌરાણિક અને ઐતિહાસિક ફિલ્મોને પોતાની સાહિત્યિક શક્તિથી જીવંત રાખી. પંડિત ભરત વ્યાસજીના ગીતોની શાસ્ત્રીય શુદ્ધતા અનન્ય હતી. વર્ષ 1957માં આવેલી ફિલ્મ સુવર્ણ સુંદરી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સંગીતકાર આદિ નારાયણ રાવને એક એવું ગીત જોઈતું હતું જેમાં ચાર અલગ અલગ રાગો વણાયેલા હોય. પંડિતજીએ પોતાની કલમના જાદુથી પ્રકૃતિ અને વસંત ઋતુના ભાવોને ચાર રાગ સોહની, બહાર, જૌનપુરી અને યમન કલ્યાણમાં એવી સુંદર રીતે પરોવ્યા કે આ હિન્દી ગીત ફિલ્મ સંગીતના જગતમાં માઇલસ્ટોન સમૂહ બની ગયું. સાંભળીએ લતા મંગેશકર અને રફી સાહેબના અવાજમાં શાસ્ત્રીય સંગીતનું આ અમર નજરાણું.

0: વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ભરત વ્યાસની ગીત રચના મુકેશના સ્વરમાં. ફિલ્મ છે બુંદ જો બન ગઈ મોતી.

શ્રોતા મિત્રો, ભરત વ્યાસજીની કલમ માત્ર ભક્તિ કે શાસ્ત્રીય સંગીત પૂરતી મર્યાદિત નહોતી. પ્રેમ અને વિરહના ભાવોને પણ તેમણે અદ્ભુત ન્યાય આપ્યો છે. ફિલ્મ ગુંજ ઉઠે શહેનાઈનું ગીત યાદ કરીએ, જ્યાં શરણાઈના સૂર સાથે વિરહની વેદના વણાયેલી છે. તેમના શબ્દો સીધા હૃદય સુધી પહોંચે.

મિત્રો, પંડિત ભરત વ્યાસજીએ પોતાની કારકિર્દીમાં વીર શાંતારામ જેવા દિગ્ગજ દિગ્દર્શકો સાથે અવિસ્મરણીય કામ કર્યું. એમની ફિલ્મોના ગીતો સાંભળીએ ત્યારે લાગે કે કોઈ કવિ નહીં પરંતુ કોઈ ઋષિ પોતાની વાણી વહાવી રહ્યા છે. ફિલ્મ નવરંગનું ગીત, જેમાં કવિ પોતાની કલ્પનાની નારી પોતાની કવિતાને સાદ પાડે છે. ભરત વ્યાસજીની શબ્દ સાધનાને પ્રણામ કરવાનું મન થાય એવું ગીત માણીએ નવરંગ ફિલ્મનું, યુગલ સ્વર આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરનું.

મિત્રો, આપણે ગુલમહોર કાર્યક્રમના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છીએ. પંડિત ભરત વ્યાસજીએ 4 જુલાઈ 1982ના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી. તેઓ ભલે સદૈ આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે લખેલું એક એક ગીત આજે પણ ગગનમાં સૂર્યની જેમ ચમકે છે. જ્યારે પણ સંગીત પ્રેમીઓ શુદ્ધ, પવિત્ર અને અર્થસભર ગીતોની શોધ કરશે, ત્યારે પંડિત ભરત વ્યાસનું નામ સૌથી મોખરે હશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં સાંભળીએ રાણી રૂપમતી ફિલ્મનું આ ગીત, જે સંગીતની દુનિયાનું એક અણમોલ રત્ન છે.

શ્રોતા મિત્રો, લતા મંગેશકરે ગાયેલ રાણી રૂપમતી ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ માણી રહ્યા છો. હવે રજૂ કરીએ છીએ લોકસંગીત. લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ કિશોરભાઈ ઝાપડિયાના સ્વરમાં પ્રાચીન ભજનો. પ્રથમ રચના કબીર સાહેબની છે.

કિશોરભાઈ ઝાપડિયાના સ્વરમાં પ્રાચીન ભજનો સાંભળ્યા બાદ લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ જ્યોત્સનાબેન કાપડીએ ગાયેલા લોકગીતો.

આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ચોમાસુ સિઝનની શરૂઆતમાં જ રાજ્યમાં મોસમનો સરેરાશ 13% વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. વેલ માર્ક્ડ લો પ્રેશર સહિતની વિવિધ સક્રિય સિસ્ટમોના કારણે આજે સુરત, જૂનાગઢ, વલસાડ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે રાજકોટ, પોરબંદર અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે. દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કચ્છી નવા વર્ષ અષાઢી બીજ 16 જુલાઈના રોજ ભુજના હમીરસર તળાવના કાંઠે સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શન હેઠળ

સંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે યોજાનારા આ મહોત્સવમાં કચ્છની અદ્ભુત કળા, સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી જોવા મળશે. આ ઉત્સવને વધુ ને વધુ આકર્ષક બનાવવા માટે ખેંગારબાગથી હોટલ લેકવ્યૂ સુધીના સમગ્ર માર્ગને રંગબેરંગી લાઇટો અને આકર્ષક સેલ્ફી પોઇન્ટથી શણગારવામાં આવશે. કાર્નિવલમાં ભાગ લેવા ઇચ્છતી વિવિધ શાળાઓ, કોલેજો અને મંડળોએ આગામી 8 જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નિયમ મુજબ દરેક કૃતિમાં ઓછામાં ઓછા 25 કલાકારો હોવા જરૂરી છે અને પ્રદર્શનીની શરૂઆતમાં સંસ્થાનું બેનર આગળ રાખવું ફરજિયાત રહેશે. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ કૃતિને ₹51,000 અને 5મા ક્રમ સુધી આકર્ષક રોકડ પુરસ્કારો આપવામાં આવશે. તેમજ ભાગ લેનાર પ્રત્યેક કૃતિને પ્રોત્સાહન રૂપે ₹5,000 એનાયત કરાશે. કચ્છમાં રુદ્રમાતાથી થાન જાગીર સુધીના પાવરપટ્ટી પંથકમાં વરસાદ ન પડતા પશુઓ માટે ઘાસચારાની ભારે કટોકટી સર્જાઈ છે. ખેતી અને પશુપાલન પર નભતા આ વિસ્તારમાં સીમ સુકાઈ ગઈ છે અને બજારમાં ઊંચા ભાવે પણ ચારો મળતો નથી. પૂરતા પોષણના અભાવે દૂધ ઉત્પાદન ઘટતા માલધારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. વિકટ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક માલધારીઓએ સરકાર સમક્ષ પ્રબળ માંગ કરી છે કે પાલનપુર અને વેઢાર ગામે આવેલા વન વિભાગના ગોડાઉનોમાં સંગ્રહિત ઘાસનો જથ્થો સત્વરે રાહત દરે વિતરણ કરવામાં આવે. ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એએમ મુનિયા અને એસપી એસજે પરમારના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે આજરોજ ડીવાયએસપી આરએમ ચૌધરીના નેતૃત્વમાં મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટરની કમાન્ડો ટીમે મોહાડી, લીમલીવાંડ અને અલ્ટ્રાટેક જેટી સુધીના તટીય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો અને ડ્રગ્સની હેરાફેરી અંગે સતર્ક રહેવા જણાવાયું હતું. સાથે જ વર્તમાન યુદ્ધની સ્થિતિને લીધે તણાઈ આવતા જહાજોના ભંગાર, મિસાઇલ જેવા સાધનો તેમજ તોફાની દરિયાના કારણે કિનારે આવી જતા બિનવારસુ ડ્રગ્સના પેકેટો અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા ધાર્મિક તહેવારો, મેળાઓ અને ઉત્સવો દરમિયાન સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડિયા દ્વારા આગામી 14 જુલાઈ સુધી સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951 હેઠળ જારી કરાયેલા આ જાહેરનામા અનુસાર જિલ્લામાં હથિયારબંધી લાગુ કરાઈ છે, જેનો ભંગ કરનારને 4 માસથી 1 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. આ ઉપરાંત સરકારી કચેરીઓ અને તાલુકા સેવા સદનોની 100 મીટરની ત્રિજ્યામાં 4 કે તેથી વધુ વ્યક્તિઓએ વગર પરવાનગીએ એકઠા થવા, ધરણા કરવા, રેલી કાઢવા કે આવેદનપત્ર આપવા પર સખત મનાઈ ફરમાવાઈ છે. જોકે સરકારી કર્મચારીઓ વરઘોડા અને શમશાન યાત્રાને આમાંથી મુક્તિ અપાઈ છે. કેન્દ્ર સરકારે સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. હવે ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધીને 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહકો બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદ કિંમત આજથી અમલમાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદ કિંમતથી ડુંગળીના ખેડૂતો માટે વધુ સારું વળતર મળશે. સરકારના ભાવ સ્થિરીકરણ બફર માટે રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને રાષ્ટ્રીય સહકારી ગ્રાહક ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ડુંગળીની ખરીદી હાલ પ્રગતિમાં છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, બ્રહ્માંડ હંમેશા માનવ જાત માટે અનંત રહસ્યનો સ્તોત્ર રહ્યું છે અને આજે આપણે એક એવા જ અદ્ભુત ખગોળીય પિંડની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા સૌર્યમંડળનો સૌથી અનોખો

આંખો સભ્ય છે. આ સભ્ય એટલે સૂર્યથી અબજો કિલોમીટર દૂર ક્યુપર બેલ્ટ નામના શીતળ વિસ્તારમાં આવેલો ગ્રહ હોમિયા. તો ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, હોમિયાને બ્રહ્માંડનો સૌથી રહસ્યમય ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ આપણા સૂર્યથી ખૂબ જ દૂર ઠંડા અને અંધકારમય ક્યુપર બેલ્ટ વિસ્તારમાં પોતાનું સ્થાન ધરાવે છે. હોમિયાની સૌથી મોટી અને ખાસ વિશેષતા તેનો અનન્ય આકાર છે. સામાન્ય રીતે આપણે ગ્રહોને ગોળ જોતા હોઈએ છીએ, પરંતુ હોમિયા ગોળ હોવાને બદલે એક ખેંચાયેલા લંબગોળ કે તરબૂચ જેવો દેખાય છે. તેની આ અનોખી રચના અને ખૂબ જ ઝડપી ગતિ તેને માત્ર ખગોળશાસ્ત્રીઓ માટે જ નહીં, પરંતુ અવકાશ પ્રેમીઓ માટે પણ અભ્યાસનો એક અત્યંત આકર્ષક અને રોમાંચક વિષય બનાવી દે છે. હોમિયાની સપાટી અને તેની તેજસ્વીતા વિશે વાત કરીએ તો તે પ્લુટો જેટલી વૈવિધ્યસભર નથી, છતાં તે અત્યંત તેજસ્વી છે. વૈજ્ઞાનિકોના મતે તેની સપાટીનો લગભગ 62% થી 80% જેટલો ભાગ શુદ્ધ અને સ્ફટિકમય પાણીના બરફથી ઢંકાયેલો છે, જે તેને અવકાશમાં ચમકતો રાખે છે. તેની બાકીની સપાટી પર હાઇડ્રોજન, સાયનાઇડ અથવા ક્લે જેવા વિવિધ ખનિજો હોવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત તેની સપાટી પર એક મોટું લાલ ટપકું એટલે કે ડાર્ક રેડ સ્પોટ પણ જોવા મળે છે, જે સંભવતઃ અબજો વર્ષો પહેલા થયેલી કોઈ પ્રચંડ ઉલ્કાના અથડામણના કારણે બહાર આવેલા ખનિજો અથવા કાર્બનિક પદાર્થોનું બનેલું હોઈ શકે છે, જે આ ગ્રહના પ્રાચીન ઇતિહાસની વાતો કરે છે. તમને કદાચ એવો કુતૂહલપૂર્ણ પ્રશ્ન થયો હશે કે હોમિયાનો આ આકાર આવો તરબૂચ જેવો વિચિત્ર કઈ રીતે બની ગયો? તો યુવા મિત્રો, તેનું વૈજ્ઞાનિક કારણ છે, અને એ કારણ છે હોમિયા એ સૌર્યમંડળના મોટા પદાર્થોમાંથી સૌથી ઝડપથી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. યુવા મિત્રો, તમને કદાચ પ્રશ્ન થતો હશે કે હોમિયાનો આકાર આટલો વિચિત્ર કેમ છે? તેની વાત કરીએ તો હોમિયા સૌર્યમંડળના મોટા પદાર્થોમાં સૌથી ઝડપથી પોતાની ધરી પર ભ્રમણ કરે છે, જે માત્ર 4 કલાકમાં પોતાનું એક ચક્ર પૂરું કરી લે છે. આ પ્રચંડ ગતિના કારણે ઉત્પન્ન થતું કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ ગ્રહ પર ખૂબ મોટી અસર કરે છે. આ બળના લીધે ગ્રહના ધ્રુવો પાસેથી તે અંદરની તરફ દબાઈ ગયો છે અને વિષુવવૃત્ત પાસેથી તે બહારની તરફ ખેંચાઈ ગયો છે, જેના પરિણામે હોમિયા એ કુદરતી રીતે જ લંબગોળ આકાર ધારણ કરી લીધો છે, જે તેને અન્ય ગ્રહોથી સંપૂર્ણ અલગ પાડે છે. હોમિયાની આંતરિક રચના પર નજર કરીએ તો તે પ્લુટો કરતાં પણ વધુ પથરાળ છે, અને માનવામાં આવે છે કે તેનો મોટો હિસ્સો નક્કર ખડકોનો બનેલો છે. તેની ઊંચી ઘનતા સ્પષ્ટપણે સૂચવે છે કે તેની અંદર સિલિકેટ ખડકોનું એક વિશાળ કેન્દ્ર છે, જેના પર પાણીના બરફનું એક પાતળું અને તેજસ્વી પડ આવેલું છે. આ સ્ફટિકમય બરફનું પડ સામાન્ય રીતે ગરમીની હાજરીમાં જ બનતું હોય છે, જે એક મોટું રહસ્ય છે. વધુમાં વર્ષ 2017માં વૈજ્ઞાનિકોને એક ચોંકાવનારી વાત પણ જાણવા મળી કે હોમિયા પાસે શનિ કે યુરેનસની જેમ પોતાની વલય પ્રણાલી પણ છે, જે 70 કિમી જેટલી પહોળી છે, અને તે ખડકો તથા બરફના નાના કણોની બનેલી છે. આ ગ્રહ પાસે હિઆઇકા અને નામાકા નામના બે નાના ચંદ્ર પણ છે, જે તેની સાથે થયેલી કોઈ પ્રાચીન કે કોઈ મોટી અથડામણના અવશેષો હોવાનું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અબજો વર્ષ પહેલા હોમિયા કોઈ એક મોટો પથરાળ અને બરફીલો ગ્રહ હતો, પરંતુ કોઈ ભયાનક અથડામણના કારણે તેનું બરફનું પડ તૂટીને અવકાશમાં વિખેરાઈ ગયું. આ જ કારણ છે કે આજે પણ હોમિયાની આસપાસ તેના જેવા જ અનેક નાના મોટા બરફીલા ટુકડાઓ જોવા મળે છે, જેને વૈજ્ઞાનિકો હોમિયા ફેમિલી તરીકે ઓળખે છે. અવકાશના આ અદ્ભુત રહસ્યો વિશે જાણીને આપણને કુદરતની ભવ્યતા અને બ્રહ્માંડની જટિલતાનો ખરેખર અહેસાસ થાય છે.
યુવા મિત્રો, રોડ પરથી પસાર થતી વખતે તમે ઘણી એવી આલિશાન અને પ્રીમિયમ કાર જોઈ હશે જેના કાચ એટલા ઘેરા અથવા તો કાળા હોય છે કે અંદર કોણ બેઠું છે તે આપણને બહારથી બિલકુલ દેખાતું નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કારની અંદર બેઠેલા લોકોને બહારનું બધું જ ચોખ્ખું દેખાતું હોય છે. તો શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ કાચની અંદર એવી કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા થઈ રહી છે કે જેના કારણે અંદર બેઠેલી વ્યક્તિને બહારનું બધું દેખાય છે પરંતુ બહાર રહેલી વ્યક્તિને અંદરનું કંઈ દેખાતું નથી? વિજ્ઞાનની ભાષામાં આ ખાસ પ્રકારના ગ્લાસને સોલરાઇઝ્ડ કાચ કહેવામાં આવે છે. આજે આપણે આ સોલરાઇઝ્ડ કાચ પાછળ છુપાયેલા રસપ્રદ વિજ્ઞાન અને તેની અદ્ભુત પ્રક્રિયા વિશે સાવ સરળ ભાષામાં સમજીશું. યુવા મિત્રો, સામાન્ય કાચને સોલરાઇઝ્ડ કાચ બનાવવા માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ થાય છે, જેમાં કાચ બનાવતી વખતે તેમાં ઘેરા રંગનું રેઝિન નામનું મટીરિયલ મેળવવામાં આવે છે. આ ઘેરો રંગ કાચની ક્ષમતા બદલી નાખે છે અને તે પ્રકાશના કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરવા લાગે છે. આ જ કારણે બહારના ભરપૂર પ્રકાશવાળા અને એકદમ પ્રકાશિત દ્રશ્યો તેમાંથી ખૂબ જ સરળતાથી જોઈ શકાય છે. પરંતુ કારની અંદર જ્યાં ઓછું અજવાળું કે અંધારું હોય છે ત્યાં બેઠેલા લોકો બહારના કોઈ વ્યક્તિને દેખાતા નથી. આ આખી પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે જ્યારે પ્રકાશના કિરણો કાચ ઉપર પડે ત્યારે શું થાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાનના નિયમ મુજબ કાચ ઉપર જ્યારે પણ સૂર્યપ્રકાશ કે અન્ય કોઈ પ્રકાશ પડે ત્યારે મુખ્યત્વે ત્રણ પ્રકારની ક્રિયાઓ એક સાથે થાય છે. સૌથી પહેલી ક્રિયા એ છે કે કાચ પોતાના પર પડતા કેટલાક કિરણોને પરાવર્તન કરીને પાછા ધકેલે છે, જેને વિજ્ઞાનમાં રિફ્લેક્શન કહેવામાં આવે છે. બીજી ક્રિયામાં કાચ પ્રકાશના કેટલાક કિરણોનું શોષણ કરી લે છે અને ત્રીજી ક્રિયામાં જો આસપાસ અંધારું હોય તો કાચમાંથી કિરણો પરાવર્તિત થઈને આપણને આપણું જ પ્રતિબિંબ અરીસાની જેમ બતાવે છે. આપણા સોલરાઇઝ્ડ કાચમાં આ પરાવર્તન એટલે કે રિફ્લેક્શનની પ્રક્રિયા સામાન્ય કાચ કરતાં ઘણી વધારે માત્રામાં થાય છે. આ વિશિષ્ટ ગુણના કારણે જ જો કાચની પાછળ થોડો ઘણો પણ પ્રકાશ હોય તો પણ બહારથી આવતા કિરણોનું એટલું જોરદાર પરાવર્તન થઈ જાય છે કે બહાર ઉભેલી વ્યક્તિને અંદરનું દ્રશ્ય દેખાવાને બદલે કાચ ઉપર પોતાનો જ ચહેરો દેખાય છે. જ્યારે બીજી તરફ કારની અંદર બેઠેલા લોકોને બહાર સરસ અજવાળું હોવાના કારણે બહારના તમામ દ્રશ્યો એકદમ સ્પષ્ટ અને આરામથી દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે સ્ટાઇલિશ સનગ્લાસીસ પહેરીએ છીએ તેમાં પણ બરાબર આ જ પ્રક્રિયા કામ કરે છે. તો યુવા મિત્રો, હવે તમે જ્યારે પણ રસ્તા પર આવી કોઈ બ્લેક ગ્લાસવાળી કાર જુઓ અથવા આંખો પર ગોગલ્સ ચડાવો ત્યારે પ્રકાશના આ રિફ્લેક્શનના વિજ્ઞાનને જરૂરથી યાદ કરજો. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ટ્યુબલાઇટનું ગીત મેં અગર, જેને સ્વરબદ્ધ કર્યું છે આતિફ અસલમે. આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેનું સંગીત નિર્દેશન કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, આપણે ભલે સામાન્ય તાવ કે શરદી થાય ત્યારે ડૉક્ટર પાસે જઈએ અને ફટાફટ ઇન્જેક્શન લઈ લઈએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી ચામડીમાં સહેજ પુરોવાતી આ નાનકડી સોય પાછળ સદીઓ લાંબો ઇતિહાસ અને અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે? આજે તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિ લાવનાર આ નાનકડી સોય અને સિરિંજની શોધની રોચક સફર વિશે આપણે વાત કરીશું. આપણે જાણીશું કે દુનિયાનું પ્રથમ ઇન્જેક્શન કોણે બનાવ્યું. આધુનિક સમયમાં આપણે જે ઇન્જેક્શન જોઈએ છીએ તેની શોધનો અસલી શ્રેય સંયુક્ત રીતે વર્ષ 1853માં સ્કોટલેન્ડના એલેક્ઝાન્ડર વુડ અને ફ્રાન્સના ચાર્લ્સ ગ્રેબિયલ પ્રવાઝ નામના બે મહાન વૈજ્ઞાનિકોને ફાળે જાય છે, જેમણે દુનિયાને પ્રથમ આધુનિક સિરિંજ આપી હતી. પરંતુ યુવા મિત્રો, આ શોધ કંઈ રાતોરાત થઈ ન હતી. તેની પાછળના શરૂઆતના પ્રયોગો એટલા અજીબો ગરીબ હતા કે જાણીને તમને નવાઈ લાગશે. સૌથી પહેલો પ્રયોગ વર્ષ 1656માં લંડનના પ્રખ્યાત આર્કિટેક્ટ ક્રિસ્ટોફર રેને કર્યો હતો. તેમણે કોઈ લોખંડની સોય નહીં પણ હંસના પીછાનો સોય તરીકે અને પ્રાણીના મૂત્રાશયનો સિરિંજ તરીકે ઉપયોગ કર્યો હતો. વર્ષ 1844માં આયર્લેન્ડના ડોક્ટર ફ્રાન્સિસ રિન્ડે દુનિયાની સૌપ્રથમ અંદરથી ખોખલી એટલે કે પોલી સોય બનાવી. જોકે તે સમયે આધુનિક સિરિંજ ન હોવાથી દવા

આ કોઈ દબાણ વગર માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે ધીમે ધીમે દર્દીના શરીરમાં જતી હતી. ઇન્જેક્શનના ઇતિહાસમાં એટલી રોચક વાતો છે કે તેની પાછળ પ્રકૃતિની પ્રેરણા પણ છુપાયેલી છે. તમને જાણીને ફરી નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકોને અંદરથી ખોખલી એટલે કે પોલી સોય બનાવવાનો આઈડિયા ઝેરી સાપના દાંતમાંથી આવ્યો હતો. જે રીતે સાપ જ્યારે શિકાર કરે ત્યારે તેના પોલા દાંતમાંથી ઝેર આપોઆપ સામેવાળાના શરીરમાં ઉતરી જાય છે. બરાબર એ જ સિદ્ધાંત પર આજના ઇન્જેક્શનની સોય કામ કરે છે. મોટો વણાક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 1853માં એલેક્ઝેન્ડર વુડે કાચની સિરિંજ અને પોલી સોયને એક સાથે જોડીને દર્દીઓની નર્વ સિસ્ટમના દુખાવામાં રાહત આપવા માટે મોર્ફિન આપવાનું શરૂ કર્યું. સમય બદલાયો તેમાં ટેકનોલોજી પણ વધુ સુરક્ષિત બની. જૂના જમાનામાં કાચની સિરિંજ વપરાતી, જેને દર વખતે ઉકાળીને સાફ કરવી પડતી, જેના કારણે દર્દીઓને ચેપ કે ઇન્ફેક્શન લાગવાનો ભારે ખતરો રહેતો હતો. આ સમસ્યાનો કાયમી ઉકેલ વર્ષ 1956માં ન્યૂઝીલેન્ડના એક ફાર્માસિસ્ટ કોલિન મર્ડોકે શોધ્યો. તેને પ્લેનમાં મુસાફરી કરતી વખતે સામાન્ય પેન જોઈને પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ સિરિંજ બનાવવાનો અદ્ભુત વિચાર આવ્યો, જેનો એક જ વાર ઉપયોગ કરીને ફેંકી શકાય. આ શોધે મેડિકલ જગતનું આખું ચિત્ર બદલી નાખ્યું. આ ઉપરાંત બ્રહ્માંડમાં પણ માણસો માટે જ નહીં પણ વહેલ માછલીઓ જેવા વિશાળ દરિયાઈ જીવોને બેભાન કરવા માટે પણ ખાસ પ્રકારની ખૂબ મોટી સિરિંજ વપરાય છે, જે કદમાં આપણા આખા હાથ જેટલી હોઈ શકે છે. ભલે દુનિયામાં લાખો લોકોને ઇન્જેક્શન અને સોયથી ખૂબ જ ડર લાગતો હોય, જે ડરને તબીબી ભાષામાં ટ્રાઇપેનોફોબિયા કહેવામાં આવે છે, પરંતુ આ નાનકડી શોધ માનવજાત માટે કોઈ વરદાનથી કમ નથી. આજે તો આ સિરિંજ બિલકુલ દર્દ વગરની અને માઇક્રોનિડલ્સ સુધી પહોંચી ગઈ છે. કોરોના કાળ જેવી ભયાનક વૈશ્વિક મહામારીના સમયમાં જો આ ઇન્જેક્શન અને વેક્સિન ન હોત તો કરોડો લોકોના જીવ પણ બચાવવા અશક્ય હતા. તો યુવા મિત્રો, હવે જ્યારે પણ તમે ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન નિહાળો ને ત્યારે તેની પાછળની સદીઓની મહેનતને જરૂરથી યાદ કરજો. યુવા મિત્રો, જંગલના કદાવર અને ભયંકર દેખાતા પ્રાણીઓની જ્યારે પણ વાત નીકળે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ કોનું આવે? હા, બિલકુલ સાચું ધાર્યું, રીંછ. આખા શરીર પર કાળા ભમર, ઘાટા વાળ, અણીદાર નહોર અને અણીવાળા તીક્ષ્ણ દાંત જોઈને ભલભલાના હોશ ઉડી જાય. પરંતુ શું તમે જાણો છો કે બહારથી આટલું ખતરનાક લાગતું આ પ્રાણી વાસ્તવમાં મોટે ભાગે શાકાહારી હોય છે અને તે વનસ્પતિ ખાઈને જ પોતાનું ગુજરાન ચલાવે છે. આજે આપણે દુનિયાના અન્ય રીંછો કરતા સાવ અલગ અને વિશિષ્ટ એવા એશિયન રીંછના જીવન અને તેના ગળામાં દેખાતા અનોખા સફેદ પટ્ટા પાછળના રહસ્ય વિશે માહિતી પ્રાપ્ત કરીશું. દુનિયાના ઘણા દેશોમાં અલગ અલગ પ્રજાતિના રીંછ જોવા મળે છે, પરંતુ આપણા એશિયા ખંડમાં જોવા મળતું આ એશિયન રીંછ કદ અને કાઠીમાં સાચે જ બહુ અદ્ભુત છે. કદમાં 4 ફૂટ લાંબુ અને 2 થી 2.5 ફૂટ ઊંચું હોવા છતાંય આ કદાવર પ્રાણી સેકન્ડોમાં ફટાફટ ઊંચા ઊંચા ઝાડ પર ચઢી જવાની ગજબની ક્ષમતા ધરાવે છે. આ અતરંગી એશિયન રીંછના શારીરિક અંગોની વાત કરીએ તો તેના જડબામાં ખૂબ મોટા અને મજબૂત તત્વો હોય છે, તેમજ તેના પગ પણ એટલા જ પાવરફુલ હોય છે, જેના કારણે તે પહાડો અને જંગલોમાં આસાનીથી દોડી શકે છે. જોકે કુદરતે તેને આટલું શક્તિશાળી શરીર આપ્યું છે, પણ તેની સામે તેની આંખોની જોવાની શક્તિ અને કાનની સાંભળવાની શક્તિ ઘણી નબળી આપી છે. તમને જરૂર પ્રશ્ન થતો હશે કે આ કાળા ડિબાંગ રીંછના ગળામાં હાર પહેર્યો હોય એવો ચમકતો સફેદ પટ્ટો કેમ હોય છે? તેની તો વાત આવી જ નહીં. તો યુવા મિત્રો, વિજ્ઞાન કહે છે કે આ સફેદ પટ્ટો વાસ્તવમાં જંગલમાં ટકી રહેવા માટેનું એક તેનું કુદરતી હથિયાર છે. જ્યારે પણ કોઈ મોટો શિકારી, પ્રાણી કે અન્ય પ્રતિસ્પર્ધી રીંછ તેની સામે આવે ત્યારે આ એશિયન રીંછ પોતાના પાછળના બે પગ ઉપર સીધું ઊભું થઈ જાય છે. બે પગ ઉપર ઊભા થતાં જ તેના ગળા અને છાતી પર આવેલો આ વી આકારનો સફેદ પટ્ટો એકદમ મોટો અને સ્પષ્ટ દેખાય છે, જેનાથી તે સામેવાળા દુશ્મનને કદમાં વધુ મોટું, શક્તિશાળી અને ડરામણું લાગે છે. આ સિવાય ઘનઘોર જંગલોમાં અને રાતના અંધકારમાં
આ સફેદ નિશાન ચમકતું હોવાથી રીંછ એકબીજાને સરળતાથી ઓળખી શકે છે અને નાના બચ્ચાઓ પણ માતાના ગળાનો આ પટ્ટો

જોઈને જંગલમાં ભૂલા પલળ્યા વગર તેની પાછળ પાછળ સુરક્ષિત ચાલી શકે છે. યુવા મિત્રો, પ્રકૃતિએ દરેક જીવની રચના પાછળ કોઈ ને કોઈ અદ્ભુત લોજિક અને કારણ જરૂર રાખ્યું છે. જે રીછ આપણને બહારથી કેવળ ડરામણું કે હિંસક દેખાય છે, તેની પાછળ કુદરતે રક્ષણ અને સંકેત આપવા માટે ગળામાં આ સુંદર સફેદ પટ્ટો ભેટમાં આપ્યો છે. જંગલના આવા અનોખા વન્યજીવો વિશે જાણીને આપણને આપણી આસપાસની જીવસૃષ્ટિ પ્રત્યે વધુ આદર અને કુતૂહલ જાગે છે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ કાબિલનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે જુબિન નોટિયાલ અને પલક મુછલ્લે. આ ગીતનું લેખન કર્યું છે નાસિર ફરાઝે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી, 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નીકલેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહી નહીં રુકને વાલે હૈ. આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ, યાની હર દિન 1.5 કરોડ સે જ્યાદા.

0: मेरा पक्का विश्वास है कि आप उसे बहुत जल्द हासिल करके रहेंगे।
1: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026ના અંત સુધીમાં ભારતમાં 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે। સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે। આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે। આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી। તેમણે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર ઇજનેરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી। તેમણે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને મેટ્રો સ્ટેશન કેવી રીતે એક સ્થળે કાર્યરત થશે તે અંગે પણ માહિતી આપી।
2: મેટ્રો, રેલવે કા ઓર હાઈ સ્પીડ કા, યે તીન સ્ટેશન્સ એક જગે સ્થાપિત હો રહે હૈ। ઇન તીનો કા ઇન્ટીગ્રેશન કરના બહોત જરૂરી એક મિશન લિયા થા હાથ મે। મેટ્રો સે ઉતર કે સીધે આને પે ફર્સ્ટ ફ્લોર અગર આતે હૈ તો ભારતીય રેલ કે સ્ટેશન પે, સેકન્ડ ફ્લોર પે જાતે હૈ તો બુલેટ કે સ્ટેશન, બુલેટ સે ઉતર કે સીધા લિફ્ટ સે એસ્કેલેટર સે ભારતીય રેલ કે સ્ટેશન પે ભી આ જાતે હૈ ઓર ગ્રાઉન્ડ ફ્લોર તક આયે તો મેટ્રો કે સ્ટેશન।
1: ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ રાજ્યમાં 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે। આ તમામ 6 પ્રોજેક્ટમાં અંદાજે 1,24,000 કરોડનું રોકાણ કરાયું છે, જેના થકી રાજ્યમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે। રાજ્યમાં હાલ માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે। આજે સાણંદમાં વધુ એક પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે। ગુજરાત પોલીસે માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કામગીરીમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરુષોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે। રાજ્યમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસે 7 મેથી 5 જૂન દરમિયાન વિશેષ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન મિલાપ હાથ ધર્યું હતું, જેમાં કુલ 1,478 લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી। તેની સફળતા બાદ આ વિશેષ ઝુંબેશ વધુ 10 દિવસ ચલાવવામાં આવી હતી। ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા કુલ 134 બેંક ખાતાઓ મારફતે 21 કરોડ 37 લાખથી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા। આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 272 ફરિયાદો નોંધાઈ છે। આરોપીઓ ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક અને એટીએમ મારફતે ઉપાડી અન્યત્ર ખસેડી જતા હતા। પોલીસ આરોપીને ઝડપી અદાલતમાં રજૂ કરતા 18 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આણંદની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં જણાવ્યું કે સહકારી મૂલ્યો અને સહકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશના વાસ્તવિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે। સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું।
3: હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે। અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે। આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે।
1: ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ અને ઝડપી બને તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરાઈ છે। ઉલ્લેખનીય છે કે જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવતા વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। રાજ્યમાં અત્યાર સુધી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ભારે વરસાદ અને પવનને કારણે એક છાપરું ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું, જ્યારે તેમની પત્નીને ઇજાઓ થઈ હતી। ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે। 2,174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો, જેમાંથી 2,087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે। અતિભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં બંધ થયેલા 42 રસ્તા પૈકી 39 રસ્તાઓ પુનઃ ખુલ્લા મુકાયા છે. ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરોએ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 700થી વધુ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાંગરી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના 105 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન ભારે પવનની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
4: 4 से लेकर 10 जुलाई तक, इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, सूरत, नर्मदा, दांग के लिए दिया गया है. और वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में, अरावली, दाहोद, महीसागर, येलो वार्निंग दिया गया है, साबरकांठा, आना के लिए दिया गया है. इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है और बिजली गिरने का भी संभावना है.
1: પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતના 3 ઓવરમાં વિના વિકેટે 21 રન થયા છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી યુવા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. વૈભવે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રવેશ કર્યો હતો. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો, જેમાં 33 જેટલી કંપનીઓ અને 1872 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, જે પૈકી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ. મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિરામિક કંપનીમાં ભયંકર આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઉપરાંત રાજકોટથી 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ પણ રફાળેશ્વર પહોંચી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના 3જા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ રજૂ કરીએ છીએ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયાની. કાર્યક્રમમાં આકાશવાણી રાજકોટનું પ્રદાન રહેશે.

0: યતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ. એ રામ રામ અટલબેન.
2: રામ રામ કાનન. રામ રામ
1: અટલબેન. દો બુંદ જિંદગી કે, આ હું બોલું સૂત્ર તો તમને શું યાદ આવે?
2: પોલિયો મુક્ત ભારત.
1: હા, પણ શું કામ આજે યાદ કરીએ છીએ ખબર છે?
2: ના, આજે કઈ દિવસ છે એવો?
1: ના, એવું કઈ નથી, પણ વિચાર એવો આવે કે જ્યારે આખો એ સમાજ એવું નક્કી કરે ને કે કોઈક દિશામાં એને પરિવર્તન કરવું છે, પછી ભલે થોડી વાર લાગે અથવા તો વર્ષો લાગે, પણ એ પરિવર્તન ચોક્કસ આવે છે.
2: બિલકુલ. દો બુંદ ની તમે વાત કરી ને તો ટીપે ટીપે સરોવર ભરાય.
1: હા,
2: આપણને એમ લાગે કે બે બુંદ થી શું થઈ જવાનું છે, પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણું ભારત છે એ પોલિયો મુક્ત થઈ ગયું છે.
1: ચોક્કસ. એટલે જ્યારે એ શરૂઆત થઈ હોય ને અભિયાનની, ત્યારે આપણને એવું લાગતું હોય કે કદાચ થોડો સમય આ ચાલશે, પછી બંધ થઈ જશે, અથવા લોકો શું એનો પ્રતિસાદ આપશે કઈ કોઈને ખબર ન હોય. પણ જો સતત સતત સતત એ ચાલીને, તો ભલે થોડા વર્ષો પછી પણ આપણને એનું પરિણામ એ જોવા મળ્યું કે પોલિયોથી ભારત છે એ મુક્ત થઈ ગયું છે.
2: અને આ જ વસ્તુ છે ને ગ્રામ વિકાસમાં પણ લાગુ થાય છે.
1: અરે, દરેક ક્ષેત્રમાં લાગુ થાય છે.
2: અને ખાસ કરીને ગામડાઓની વાત કરીએ ને તો નાના નાના પરિવર્તનો આવે, અને એમાં પણ જે નેતૃત્વ કરનાર વ્યક્તિ છે, પછી એ સરપંચ હોય કે ગ્રામ સભાના સદસ્ય હોય, પંચાયતના સભ્યો હોય, એ થોડાક જાગૃત થાય, થોડા સક્રિય થાય, તો ખૂબ મોટા મોટા પરિવર્તનો આવી શકે.
1: એટલે આ છે ને પેલી કાચબાની ચાલ જેવી છે કે ભલે ધીમી છે પણ મક્કમ છે, અને એ ચોક્કસપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની છે. તો આજે છે ને આપણે એક સરસ મુદ્દો લઈને આવ્યા છીએ કે સશક્ત નેતૃત્વ દ્વારા ગ્રામ વિકાસ કઈ રીતે થઈ શકે,
2: અને એ પણ મહિલા નેતૃત્વ. અને બે મહિલાઓ આજે ચોરે આવ્યા છે, તમે પરિચય આપી દો.
1: હા, ચોક્કસ. તો આજે આપણી સાથે સુમિત્રાબેન ઠક્કર અને ગીતાબેન મકવાણા હાજર છે. સુમિત્રાબેન ને આપણા મિત્રો છે એ તો ઓળખે જ છે, આનંદી સંસ્થાના સ્થાપક છે, મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે, અને સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એ માટે પણ એ પ્રયત્નશીલ છે. સાથે ગીતાબેન મકવાણા છે, એ શિહોર તાલુકાના પીપરલા ગામના સરપંચ છે.
2: વાહ.
1: અને મહિલા સરપંચ તરીકે એમના ગામ માટે એમણે કેવી કેવી કામગીરી કરી છે એની વાતચીત આપણે એમની પાસેથી જાણવાના છીએ. બંને બહેનો આવી ગયા છે, તો આપણે એમનું સ્વાગત કરીએ અને કહીએ
2: રામ રામ. રામ રામ.
3: રામ રામ. રામ રામ.
2: સુમિત્રાબેન, સૌથી પહેલા તો તમે ગીતાબેનને કેટલા વર્ષોથી ઓળખો છો એ વાત કરો, અને ગીતાબેન વિશે થોડીક વાત કરો.
3: એકચ્યુઅલી આમ તો હું ગીતાબેનને 15 વર્ષથી ઓળખું છું. ગીતાબેન, અમે એક મહિલા સ્વરાજ અભિયાનની જે શરૂઆત કરી હતી, જેવી રીતે આપણે ગ્રામ સ્વરાજની પરિકલ્પના છે ને, એવી રીતે એવું વિચાર્યું કે મહિલા સ્વરાજ જો ની કલ્પનાથી જો મહિલા સ્વરાજ થશે તો ખરેખર ગામનો વિકાસ થશે, અને સમાનતા અને જે ન્યાય ને નેતૃત્વની વાત કરી છે તે પણ સાર્થક થશે. એટલે આ પરિકલ્પનાને અમે સાકર કરવા એક અભિયાન કરેલું, ને એમાં જ સિયોરની બહેનો આવેલી, ને એ લોકોએ પછી પોતે કીધું કે અમારે બેન આવું મંચ બનાવવું છે, તૂટાયેલા બહેનો, સરપંચ, સભ્યો અને પંચાયતની બધી સમિતિઓની બહેનો, એમાં આગેવાન બહેનો પણ જોડાયેલી. તો ગીતાબેન ત્યારથી અમારી સાથે જોડાયેલા. આજે ગીતાબેન સામાન્ય સીટમાંથી સરપંચ તરીકે પીપરાડી ગામમાં ચૂંટાઈને સરપંચ બન્યા છે, અને બહુ સારા કામો કર્યા છે. મહિલા અભિમુખ શાસનની જે આપણે કલ્પના હોય ને, એવા કામો કર્યા છે કે જે ખરેખર બિરદાવાલાયક કામો છે.
1: સુમિત્રાબેન, સામાન્ય રીતે છે ને આપણે ત્યાં એક એવી છાપ છે, જ્યારે ખાસ કરીને ભારતના બંધારણમાં એવો સુધારો આવ્યો કે

0: દરેક તબક્કે 33% જેટલું મહિલા અનામત આપવામાં આવે તો મહિલાઓ છે એને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવે, પણ જ્યારે એ ચૂંટાઈને આવે ને ત્યારે એના પતિદેવ જ એનું કામ જે છે
1: વહીવટ પુરુષો ચલાવતા હોય છે,
0: આવું સામાન્ય છાપ હોય છે. પણ જે રીતે તમે વાત કરો છો કે ગીતાબેન પોતે ગામના સરપંચ બની અને બહુ સરસ કામ કરે છે, તો અમારી પણ ઉત્સુકતા વધતી જાય છે કે અમે એમની પાસેથી સાંભળીએ. પણ સૌથી પહેલા તો ગીતાબેન પાસેથી આપણે એમના ગામનો પરિચય મેળવીએ.
1: કેટલું મોટું ગામ છે, મોટું મથક કયું છે બાજુમાં?
2: અમારું ગામ પીપલા છે, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. અમારું ગામ 3000 વસ્તી છે. 3000 વસ્તી કામ હું કરું છું, વિકાસના કામ કરું છું. કે અમારા ગામમાં કઈ જ્ઞાન જ નતું કોઈને, કે વિકાસ જ નતો કઈ, કોઈને બિનારી પેમેન્ટ બેહારતા, કોઈ દે કઈ જ્ઞાનમાંથી પબ્લિક ને બહાર આવવા જ ન દીધું. આવવા ન દીધું તો પછી અમે મંચ ને અરે જોડાઈ ને પછી નક્કી કર્યું કે તો હવે મારે ચૂંટણી લડવી છે. તે પછી ઘરનાને પૂછ્યું મેં, અમારા સાસુ હતા સસરા હતા તે એ તો નાશ પાડતા એમ કે આપણે આવું નથી કરવું, એ કે અહીંયા વેસન વધારે હશે, એ કે તમે રાવા જો, એ કે
1: અચ્છા
2: તે કે ના એવું આપણે સાળો નથી કરવો. પછી આના પપ્પાને કીધું, હું કહું તો ના ના મારે તો આગળ આવવું જ છે. તેને કીધું કે તો કઈ વાંધો નહીં, હાલે આપણે જઈએ. કે એમ ફોર્મ ભરવા ગયા, ફોર્મ ભરવા ગયા ને તો તકલીફ તો બહુ પડી પહેલા, કે બાંધણ શરૂ થઈ ગયા અમારે. અરે અમારા સભ્યો હતા એને મામલતદારમાંથી લઈ લઈને ઉયા જતા હતા બધા, તો અમે એમ કીધું કે ભલે વહી જાય તો હું મક્કમ જ રહીશ, હું કહું તમે નહીં બીતા, હું કહું હું 1000 આસો એમ. તે એ કે તો કાંઈ વાંધો નહીં, તો એ કે તને ન મારે મને ન મારે એ ધ્યાન રાખજે, હું ન મારવા દઉં તમે. પછી કાંઈ એ બહુ બીતા, એ કે અમે અહીંયા પહેલાં ખાધેલા છીએ કે મારે ઘરે આવીને મારી બધાને, તે કે એવું ન કરતી કે તે હું વાંધો નહીં હું તમને નહીં માર ખાવા દઉં. પછી અમે ફોર્મ ભર્યા, ફોર્મ ભરીને પછી પાછા સુટાણા, સુટાણા તે 6 મહિનામાં પાછી અવૈષ્ણવની દરખાસ્ત મૂકી દીધી એ લોકોએ.
1: અચ્છા,
2: કે આ તો મનુષ્ય રીતે કામ કરવા મળી છે બહુ, એ કે એ કે જાતે કરે છે, તો એ કે આને શું કરવું જોઈએ, એ કે તે મને કીધું એ કે તમે કેમ એ કે પૂછા વગરના કામ કરો છો. હું તમને કીધું તો ખરું કે હાલો ગામસભામાં હાલો આપણી બેઠક છે, તો બેઠકમાં તમારે આવવું જોઈએ ને. હું કહું તો હું તમને બધું જાણ કરું ને, તમે તો બેઠકમાં તમે આવતા નથી, તો તમે સહયોગ કરવા નથી આવતા. તે કે તો એ કે અમને બોલાવો છો ને, તે બોલાવ્યો ગામ સભામાં ન આવે, ન બેઠકમાં આવે. પછી મેં કીધું કે તો મારી મારે જાતે જ કામ કરવું છે. તે કામ કરવા મળી બહુ, મેં અમારા 10-10 અંગૂઠાના લેતા હતા કોમ્પ્યુટર રેસ્ટનિંગના, એ મેં બંધ કરાવી દીધા. કોમ્પ્યુટર એ અમારા પંચાયતનું વાપરતા હતા.
1: અચ્છા,
2: એ લોકો રેસ્ટનિંગ વાળા એ પછી મેં બંધ કરાવી દીધા. બંધ કરાવ્યા પછી અમે 160 આવાસ ઓલાના સંડાસ બનાવ્યા.
1: અચ્છા,
2: એ બનાવ્યા પછી બનાવ્યું બસ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ માંથી વાંધો ઉપાયો ને અવિષ્ણ દરખાસ્તમાં કાઢ નાખી.
1: અચ્છા,
2: તરત જ તે પછી પાછું એમ થયું આને પપ્પાને પાછું મેં કીધું 5 વર્ષ ભલે વ્યા ગયા, પછી મારે પાછું ઉભું રહેવું છે હવે. તે કે તો એ કે પાછી કે બાંધણ થાય હો, એ કે ભલે હું તો ભલે થાય બાંધણ, હું કહું હું કા બધા કે જ છે એ કે તમે ભરો પાછા ફોર્મ, એ કે તમે તમે હારશો નહીં, એ કે તો અમે પાછા ફોર્મ ભરવા ગયા. એ વખતે તો ડિઝન બીજે બધું લાવીને મૂકી દીધું હતું, તો એને એમ હતું કે અમે જ જીતી જાઉં યા. તે તોય અમે તો કીધું કે ના ના આપણે હારશું નહીં તમ તારું, કહું તમે હિંમત રાખજો. તે કે કાંઈ વાંધો નહીં, હાલ લઈ ગયા ગયા પાછા ફોર્મ ભરવા ને ફોર્મ ભરીને પાછા આવ્યા, ચૂંટાઈ ગયા. ચૂંટાઈ ગયા ને પછી પાછા અમે જિલ્લામાં અમારું વેસનનું બહુ વધારે હશે,
1: એટલે વેસન બહુ છે,
2: વેસન બહુ અમારે હશે, ફૂલ પાણી વેસે એમ વેચતા હતા બધા. પણ અમે જિલ્લામાં જઈ જઈને થોડોક
0: સપોર્ટ ન કર્યો તો પણ એમણે પોતાની રીતે ગામના વિકાસ થાય એવા કાર્યો કરવાની શરૂઆત કરી, તો વાંધો પડ્યો
1: અને પાછું 5 વર્ષ રાહ જોઈ પાછું ફોર્મ ભર્યું,
0: હિંમત ના હાર્યા અને એ ફરી પાછો એમણે ચૂંટણીમાં ભાગ લઈ અને ચૂંટણીમાં ચૂંટાય અને દેખાડ્યું કે એ ખોટા નહોતા અને કામ કરતા હતા.
3: એકચ્યુઅલી એ પોતે આશા વર્કર હતા અને એ પોતે મહિલા મંડળ અને ગ્રામ સંગઠનની મીટિંગ કરતા અને બહેનોનો બહુ આગ્રહ હતો કે તમે થાવ તો આપણા ગામમાં કંઈક વિકાસ ને સુધારો થાય. એ એમને પાછી થોડીક એની હતી કે રાહત કે ના ના મને આ લોકો તો આપશે જ એમ.
0: એટલે અવિશ્વાસની દરખાસ્ત ખાલી સભ્યોએ મૂકી હતી પણ ગામના નાગરિકોને તો પૂરો વિશ્વાસ હતો ગીતાબેન ઉપર એમ, એના જેવું છે.
2: પછી પાછા તો અમે સુટાઈને આવ્યા તો તે અમારા સભ્યએ કીધું કે આપણે બજેટ મંજૂર નથી થવા દેવો, કે આ બેનને કાઢી નાખવા.

0: છે, અમારા સભ્યો મારા નહોતા, હું છૂટાઈને આવી હતી, બે જ સભ્યો મારા હતા. તે કે ના ના, એ કે બેન ને જ રાખવાના, એ કે કઈ કરવું નથી, એ કે ઈ ભાઈ રાજીનામું દઈને લખીને ઉયો ગયો. પછી પાછી હું કામ કરવા મળી.
1: તો પછી એકચ્યુઅલી પેનલમાં જ્યારે બીજી વખત આવ્યા ને, તો એ ઘણી વખત એમનું બજેટ મંજૂર ન થાય ને કામ ન થાય, એવું એકાદ બે લોકો વિઘ્ન સંતોષી હોય, પણ બાકીના લોકો એમને સતત સાથ આપતા હતા.
2: તો ગીતાબેન, સૌથી પહેલા તમે કયા કાર્યો કર્યા એ વિશે જરાક વાત કરો.
0: પહેલા તો મેં કાર્ય કર્યા કે આવતા વે, તો પછી મેં પહેલા કાર્ય કર્યા છે કે આપણે બસ સ્ટેન્ડ નહોતું અમારે, તો એ એકલ્યામાં બસ સ્ટેન્ડ મંજૂર કરાવી દીધું, એ અત્યારે થઈ ગયું છે. પછી પાછું અમારે અસ્નાન ઘાટ નહોતું પુરુષને નાવા માટે, એ અસ્નાન ઘાટ બનાવી દીધું છે. પછી અમારે કાસ્ટમ રૂમ નહોતો લાકડા ભરવાનો, ચમચાને એ રૂમ બનાવી દીધો છે. પછી બનાવી પાણી લાઈન નહોતી અમારે, અડધામાં જતી હતી ને અડધામાં નહોતી જતી, તો એ મંજૂર કરાવીને એ પાછી નખાઈ દીધી છે. ગટર લાઈન અમારે પાંચ નહોતી, તો એ લોકોને ગટર લાઈન નખાઈ દીધી છે. ઈ કામ કર્યા છે એટલે ઘણા બધા કામ કર્યા છે.
2: તો પાણીની શું સમસ્યા હતી? એટલે
0: સમસ્યા એટલે એવું હતું કે અડધામાં પોગતો હતો ને અડધામાં નહોતો પોગ, તે પછી નવી લાઈન જ અમે માગી લીધી.
2: પાણીનું સ્ત્રોત શું છે? તળાવ છે, કુવો છે કે નર્મદા
0: છે? ડાર જ છે.
2: ડાર જ છે.
0: હા, જવાબદારી એવું લીધું કે પાણી બધાને પૂરતું મળવું જોઈએ, એમ પૂરતું મળીને પછી અમે પાણીની લાઈન મંજૂર કરાવી, મંજૂર કરાવીને તારે નાખી દીધી છે, બધાને પાણી પૂરતું મળી જાય છે તારે.
2: બરાબર.
0: હા,
1: પાણી ચાલુ કરવા પણ તમે જ જાઓ?
0: અમે પોતે જ જઈએ છીએ તારે, કે અત્યારે અમે પાણી પોતે દઈએ છીએ, એટલે લોકો એમ કે છે કે તમે તમે પાછા ઉભા રહેજો, આપણે બિનહરીફ તમને કહી નાખીએ, કે એમ કે તમારું કામ સારું છે. એ કે અત્યારે મોટા મોટા બધા એમ કે છે કે તમે તમે રહેજો, એ કે અત્યાર સુધી મેં કે કોઈ આવ્યું ને એટલું, એ કે બેન જેટલું કામ નથી કર્યું એમ.
1: એટલે સામાન્ય રીતે સરપંચ શું થાય કે સમસ્યાઓ જાણવા એ ઘરે ઘરે થાય, અને લોકોની મુશ્કેલીઓને પોતે જાતે અમુક હલ કરવાની કોશિશ કરે, એ એમની બહુ કુશળતા છે.
3: એટલે સુમિત્રાબેન, એના ઉપરથી એક વિચાર એવો આવે કે ગામનો વિકાસ કરવાની ઈચ્છા તો બધાને હોય, પણ તેમ છતાંય જો કોઈ પુરુષ છે, કોઈ ભાઈ સરપંચ બને છે અને કોઈ બેન સરપંચ બને છે, તો એ બેના દ્રષ્ટિકોણમાં કઈ ફેર દેખાતો હોય છે?
1: મને લાગે છે કે ઘણી વાર ઘણો જ ફેર લાગે. કદાચ પુરુષો તો એમ કે મેનેજ કરવું જોઈએ પાણીનું, એ લોકો કરતા હતા, કારણ કે એ લોકોને એક એવી રીતે કોઈ પગારદાર રાખીને કરે, પણ એ લોકો પછી અડધા દિવસ આવે ને સમય ન ફાળવે ને એટલે પોતે એમાં કરતા હતા. એટલે મૂળ જે અમુક સમસ્યાઓ જે છે માનવ વિકાસનો સૂચકાંકની, એ સમસ્યાઓને બહેનોનો જોવાનો દૃષ્ટિકોણ બહુ અલગ હોય છે. એટલે ઘણી ઘણી વખત મેં એવું અનુભવથી જોયું છે કે પુરુષો પહેલા મોટો ગેટ બનાવવાની તરત વાત કરે,
3: ક્યાંક
1: પ્રવેશદ્વાર માટે, અને બહેનો સરપંચ હોય તો બીજી સમસ્યામાં બહેનોને સરળ પણ પડે છે કે પાણીની સમસ્યા હોય ને તો બહેનો તરત બહેનોને જઈને કહી આવે, ભાઈઓ ને કેવા જાય છે. આજકાલ તો પાણીની સમસ્યાથી કોઈ રાહત નથી, એટલે થાકી જાય પણ તરત રજૂઆત કરે, પણ બેન સમજતી હોય કે પાણીની મુશ્કેલી બહુ અઘરી છે, એટલે એ તરત એના ઉપર કામ કરવાનું થાય. આ છોકરીઓનો ડ્રોપ આઉટ નો પ્રશ્ન છે, એ સમસ્યાને બહેનોનો જોવાનો દ્રષ્ટિકોણ, એને પોતાના પ્રશ્નો મુદ્દા કે આ વ્યસન દૂર કરવાનું, મને લાગે કે એવા જે પ્રશ્નો છે, પોષણની વાત છે, એ જે જોવાની વાત કે વિચાર છે,
3: દ્રષ્ટિકોણ અલગ હોય.
1: કોરોનામાં મને એવું લાગે છે કે સરપંચ સભ્ય બહેનો એ બહુ જ
3: મહિલા સુરક્ષા એક બહુ મહત્વનો મુદ્દો બને. ઘણી વખત એવું બને કે ગામમાં શાળા સાત ધોરણ સુધી કે એમ જ હોય,
0: સાત ધોરણ સુધી જતી પછી એમ પછી બનાવી
3: પછીની ન હોય ને, તો કદાચ એવું બને કે ઘરમાં જે પુરુષ છે, પિતા છે કે દાદા છે કે મોટા ભાઈ છે ને, એનો અંતિમ ફેસ લેવો હોય કે તો નથી ભણવું એમ, પણ માં હોય કે કોઈ સ્ત્રી છે ને, તો એને એક વિચાર એવો આવશે કે ભાઈ ભલે ને ભણે, કઈક બીજો વિકલ્પ આપણે વિચારીએ એમ, અથવા એને આપણે સુરક્ષા પ્રદાન કરીએ કે જેથી કરીને આગળ ભણી શકે એમ.
2: તો અત્યારે ક્યાં સુધી છે શાળા?
0: અમારે અત્યારે આઠ સુધી છે.
2: આઠ સુધી છે
0: અને પછી ધોરણ અમારે સોનગઢ બેસા રહેશે. અત્યારે પેલા બે હારતા નહોતા દીકરીઓને, અત્યારે તો જવા દે છે. પેલા ધોરણે ઓછું હતું અમારે, તો દીકરીઓને તો નાશ પાડતા એમ કે સોનગઢ નહીં એમ, દીકરી બગડે એમ.
2: કેટલી દૂર છે સોનગઢ?
0: સોનગઢ અમારે 6 કિલોમીટર થાય.
2: બરાબર, એટલે બહુ દૂર નથી.
0: ના, બહુ દૂર નથી.

0: તો ઈ ના પાડતા કે ન્યા અમારે શાળામાં નથી ભણવા જવી, બગડે છોકરી એમ. હું કે તમે ઘેરે બેસાડશો તોય બગડવાની છે, મોકલશો તોય બગડવાની છે, એ તમારું દીકરીનું ભવિષ્ય સુધરશે. તમે ભણાવશો તો દીકરીનું ભવિષ્ય સુધરશે. કાલે હવે હા હરે ગઈ તો એને લગતા આવડશે, વાંચતા આવડશે તો એ દીકરી આગળ હાલશે ને, નકર નહીં હાલે. તો તારી દીકરી જાય છે 45 જેવી. અને બસ ની વ્યવસ્થા ન ઉભી રહી તો અમે આડા ઉભે રાખીને ઉભી રાખી.
1: અને એના માટે એ લોકોએ બસ ની માંગણી પણ
0: કરી,
2: અલગથી બસ
0: બસ આપવાની.
2: ગીતાબેન, આપણે વાતચીત થઈ કે ભાઈ વ્યસન નું પ્રમાણ બહુ વધારે
0: છે,
2: તો વ્યસન જયારે થાય છે, વ્યસન એક પુરુષ કરે છે પણ એનું જે અસર છે એ આખા પરિવાર ને ભોગવવું પડે છે, તો એ વિશે થોડીક વાત.
0: એ વિશે અમે ગયા હતા વ્યસન મુક્ત કરવા હાટો, થઈને ભાવનગર કલેક્ટર માં ગયા હતા, જિલ્લામાં ગયા હતા, બધે મામલતદાર માં ગયા હતા, બધે અરજી કરીને અમે દઈ આવ્યા છીએ. પણ અત્યારે તો એ વ્યસન ઓછું છે અમારે.
2: કઈ કઈ રીતે પરિવાર ને કે સમાજ ને અસર થાય છે વ્યસન હોય તો?
0: વ્યસન હોય તો પરિવાર ને પીન આવે, બેન ને ન ખાવા દે. એક તો આખો દે કામે ગઈ હોય, કામે જઈને આવીને પછી સામે આવીને તરત મારવા મળે ને રાંધવા નો દે ને એવું કરવા મળે, દીકરીઓને મારે, દીકરા ને મારે, બધા ને મારે. પછી અમે એવી સમસ્યા હોય ને તો પછી હું એને મદદ દઉં કે તમે આવી રીતના કરો. એમ તો અમારા ઘરે આવે બેનુ કે બેન ને મને ગાડી બોલાવી દો ને, મારો પુરુષ બહુ મન મારે છે ને દારૂ પીવે છે. પછી અમે એને ગાડી બોલાવી દઈએ,
3: અને
0: હા 181 ગાડી બોલાવી દઈએ, બોલાવી દઈએ, નકર અમે ડાયરેક્ટ પોલીસ ને ફોન કરી દઈએ એટલે લઈને વયા જાય.
3: અને આ તો એક સામાજિક વાત થઈ, પણ આર્થિક પાસા ઉપર બહુ અસર પડતી હશે ને, કે વ્યસન કરતા હોય એટલે
0: અમારે કમાણી બહુ. રોજ એક વ્યક્તિ જાય ને ગાડીમાં, એ 1200 રૂપિયા લઈને આવે.
2: અચ્છા,
0: પણ અમારે જુગારી વધારે ને આ વેચન વધારે. રોજ ગાડી ભરીને આવે એટલે સીધો ડબલું ભરીને વયો જાય એટલે તરત પીને વયા.
2: એટલે જે પૈસા કમાય છે એ વધારે પડતા
0: વેચનમાં નાખે છે, વેચનમાં નાખે છે બધા.
1: એટલે મારા તો શું થાય, એમની જમીન ને એવું વેચાઈ જાય?
0: વેચાઈ ગઈ, બધાય ને વેચાઈ ગઈ, કોઈને કોઈ જમીન જ નથી રહ્યો, કોક ને રહી હોય તો લ્યો.
1: અને પછી એ લોકો ધિરાણ લે કે હા, એટલે લોન લેવી પડે છે.
0: હા, લોન લીધી છે જમીન ઉપર કોકે, તે લોન બેક લઈ ગઈ છે તારે.
2: એટલે કાનન, સમજવા જેવી એક વાત છે કે વ્યસન એક વ્યક્તિ કરે છે, પછી એના ઉપર લોન લેવાની, અને એ લોન ભરપાઈ ન થાય એટલે જમીન જાય, એટલે ભવિષ્યની જે પેઢી છે એનું ભવિષ્ય પણ તમે જોખમાઈ જાય છે.
3: એટલે એક વ્યક્તિના વ્યસનની ભરપાઈ છે ને આખું કુટુંબ
2: કરે છે, અને
3: માત્ર એક પેઢી નહીં, બે ત્રણ પેઢી સુધી એ વિષચક્ર છે ને એમને એમ ચાલુ રહે છે. પણ બીજી એક વાત જાણવા મળી અટલબેન, સુમિત્રાબેન પાસેથી, કે ગીતાબેન ને કઈક એવોર્ડ પણ મળેલો છે, તો એ શું છે એના વિશે થોડી વાત
1: કરીએ. ગીતાબેન ને આ 2025 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસમાં ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસીમાં છે ને આગા જે શક્તિ દિલ્હીના સંસ્થાએ કેવા આખા દેશમાંથી 8 એવી મહિલા સરપંચ સભ્યો પસંદ કરેલા હતા, એમાં ગીતાબેન પણ ત્યાં ગયા અને આ એવોર્ડ મેળવવાના સન્માનને પાત્ર બન્યા હતા. એટલે
3: ખૂબ સરસ,
1: બહુ સરસ.
2: તો આ સન્માન શેના માટે ખાસ આપવામાં આવે?
1: ખાસ એમને, એટલે આ જે સન્માન હોય એમને એવું કર્યું હતું કે પોલિટિકલી જે પાર્ટિસિપેશન જેમણે બહેનોએ સારું રાજકીય સશક્તિકરણ કર્યું હોય એવા મહિલા સરપંચ સભ્યોને એ લોકોએ એક કેસ સ્ટડીઓ મંગાવેલી હતી અલગ અલગ જગ્યાએથી, અને જે ઉત્તમ કામો કર્યા હોય એમણે, જે સાહસ ને એમના સાહસને બહુ બિરદાવવામાં આવ્યું, અને એમણે ગામના લગભગ 18 વિકાસના કામો કરેલા છે, અને ખાસ કરીને જે એકદમ, કારણ કે એમણે જે વાત કરી કે વંચિત સમુદાય વધારે છે, એટલે એમની સમસ્યાઓ એ પણ અલગ પ્રકારની જ હતી, એટલે એ સમસ્યાઓને સુલઝાવવા માટે એમણે જે અથાગ પ્રયત્નો કર્યા અલગ અલગ રીતે, એને લીધે એમને આ એવોર્ડ મળેલો હતો.
2: વાહ,
3: ખૂબ સરસ. તો હવે જ્યારે ગીતાબેન સરપંચ બન્યા છે તો ગામના વિકાસમાં શું ફેર પડ્યો છે,
2: અને ખાસ કરીને મહિલાઓના જીવનમાં શું?
0: મહિલાના જીવનમાં સુખ શાંતિ આવી ગઈ છે કે નાના તમે આવ્યા પણ તમે ઈ કે કામ કરી બતાવ્યું અને અમને ઈ કે શાંતિ કરી દીધી, ઈ કે બેનું કે ઈ કે પણ હજી ઈ કે તમે ઈ કે સવો ને તો હજી 5 વર્ષ પછી પાછા તમે જ રહેજો, ઈ કે હજી અમારે 13 કામ તો પેન્ટિંગમાં પડ્યા છે, હજી અમારે નિશાળનો શેડ બાકી છે, વંડી બાકી છે, અને બસ સ્ટેન્ડ બાકી છે અમારે.
2: એટલે આ તમારી ભવિષ્યની યોજનાઓ છે?
0: ભવિષ્યની યોજના છે, અને હજી

0: પાંચ વર્ષ આવીને પછી ગામનો વિકાસ ઘણો કરવો છે ને ગામને સુધારી દેવું છે.
1: અને ગીતાબેન તમે રાજકારણમાં આવ્યા તો તમારા જીવનમાં શું ફેર પડ્યો?
0: ઘણો ફેર પડી ગયો છે કે હું આગળ આવી અને ગામને એટલો સુધાર્યું અને હું ને પરિણામ મળી કે હું આગળ આવીને એટલું મેં વિકાસ કરી દીધા છે.
1: એટલે તમને મતલબ આટલી બધી જે માહિતી મળે, જે જાણકારી મળે, તો તમને ઘણું બધું નવું નવું શીખવા મળે,
2: આપણો આત્મવિશ્વાસ પણ વધે ને.
0: હા, શીખવા મળે.
2: અને એક વસ્તુ એમ પણ થાય ને સુમિત્રાબેન કે હજી સુધી જે પુરુષ પ્રધાન સમાજ હતો એ પુરુષ જ કે ને બધા સાંભળવાનું, એની જગ્યાએ એક અલગ ચિત્ર આવે, બાળકો પણ જુએ કે ભાઈ એક મહિલા સરપંચના સ્થાને બેઠી છે અને ખાલી બેઠી જ નથી પણ નિર્ણયો પણ લે છે અને એ નિર્ણયને કાર્યવંત પણ કરે છે. એટલે એક જે આખું મેસેજ કે સંદેશ સમાજમાં જવું જોઈએ, જે એક આપણે સ્ત્રી સમાનતાની વાત કરીએ છીએ એ ધરાતલ ઉપર આપણને જોવા મળે છે.
3: બરાબર, સાચી છે. અને ઘણી બધી વાર એવું પણ થાય છે, એટલે આસાન નથી, સંઘર્ષ તો ઘણા જ કરવા પડે. અને સૌથી મોટો મને લાગે છે કે જ્યારે આવા છેવાડાના વિસ્તારોમાંથી કોઈ બહેનો બહાર આવતી હોય ને એટલે એમની ઉપર આક્ષેપો પણ થાય, પણ છતાંય પોતે અડગ રહીને ગામના વિકાસો માટે પ્રયત્ન કરે એ બહુ જરૂરી છે, તો જ આપણે ખરેખર વિકાસ થઈ શકશે.
1: એટલે આ બધી વાતો છે ને, એવું છે કે આપણે જ્યારે સરસ મજાની જગ્યાએ બેસીને ચર્ચા કરતા હોઈએ ત્યારે જેટલી સાંભળવામાં ને બોલવામાં સહેલી લાગે છે ને એટલી અમલ કરવામાં સહેલી હોતી નથી. એટલે ગીતાબેન અને ગીતાબેન જેવા મહિલાઓ કે જેમણે હિંમત કરી છે અને સુમિત્રાબેન જેવી મહિલાઓ કે જેમણે એને સપોર્ટ કર્યો છે, એ બધાએ સતત સતત કંઈક રોજે રોજ સંઘર્ષ કર્યો છે નાનો મોટો, અને એમાંથી એ બહાર આવ્યા છે, આગળ આવ્યા છે, અને એ આપણને ખૂબ પ્રેરણાદાયી લાગે છે.
2: તો મને લાગે છે કે જેમ આપણને પ્રેરણા મળે છે અને ગમે છે વાત કરવું, એવી જ રીતે મિત્રોને પણ ઈચ્છા હશે કે ગીતાબેન સાથે વાત કરે. તો એમનો ફોન નંબર આપણે મિત્રોને લખાવી દઈએ.
1: તો ગીતાબેન મકવાણા જે પીપરલા ગામેથી આવ્યા છે અને ત્યાંના સરપંચ છે, એમનો નંબર છે 94844
2: 34 034 36 093.
1: એટલે કે 9484 36093.
2: તો કાનન સરસ મજાનો ચોરો સાંભળ્યો છે, સરસ મજાની વાતો થઈ છે, તો મને લાગે છે એક સરસ મજાનું લોકગીત સાંભળીએ.
1: ચોક્કસ સાંભળીએ અને સાથે જ મિત્રોની રજા લઈએ અને બધાને કહીએ રામ રામ.

આ સાથે જ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સંપન્ન થયો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયાની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: 大概20年，这是。પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા 1 દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનો આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નિકલેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહીં નહીં રુકને વાલે હૈ. આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ, યાની હર દિન 1.5 કરોડ સે જ્યાદા. મેરા

0: पक्का विश्वास है कि आप उसे बहुत जल्द हासिल करके रहेंगे।
1: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026 ના અંત સુધીમાં ભારતમાં 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત હશે। સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે। આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે। આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનને મોટો વેગ આપતા 1,05,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા। પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું। ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશનું સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યું। આ ઉપરાંત શ્રી મોદીએ જોધપુરથી સુધારેલી ઉડાન યોજના પણ શરૂ કરી। આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત થવાથી નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ જોડાણ વધુ મજબૂત બનશે।
0: આજ રાજસ્થાન મેં વિકાસ કે કઈ ઓર ભી કીર્તિમાન સ્થાપિત હો રહે હૈ। આજ હી જોધપુર મેં નયે એરપોર્ટ ટર્મિનલ કા ઉદ્ઘાટન કિયા ગયા હૈ ઓર મેં સોશિયલ મીડિયા મેં દેખ રહા થા કે નયે ટર્મિનલ કા આર્કિટેક્ચર ઇન્ટીરિયર યે સોશિયલ મીડિયા મેં છાયા હુઆ હૈ। ચારો તરફ રાજસ્થાની રાજસ્થાન દિખ રહા હૈ। સાથીઓ, યે મારવાડ મેં પર્યટન, વ્યાપાર ઓર રોજગાર કો નઈ ગતિ દેગા।
1: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષે 21મી સદીની સૌથી મોટી ઉર્જા કટોકટી ઉભી કરી હતી, પરંતુ ભારતે સમયસરના નિર્ણયો, અસરકારક રાજદ્વારી સંબંધો અને રાષ્ટ્રીય સંસાધનોના કુશળ વ્યવસ્થાપન દ્વારા આ પડકાર પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે। ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોલો સુબિયાન્તોના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ તારીખ દરમિયાન ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાતે જશે। પ્રધાનમંત્રી શ્રી મોદી આ 4થી ઇન્ડોનેશિયાની મુલાકાત કરશે અને મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત થયા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે। અમારા સંવાદદાતા જણાવે છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના મુખ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત ભારતની પ્રાદેશિક કનેક્ટિવિટીના પ્રવાસમાં એક નવો અધ્યાય અંકિત કરશે। સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી નાયડુએ જણાવ્યું કે આ યોજના 2જી અને 3જી શ્રેણીના શહેરોમાં જોડાણને વધુ મજબૂત બનાવશે। તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ 100થી વધુ નવા વિમાન મથકો અને 200 હેલીપેડનો વિકાસ કરવામાં આવશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે। નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 686 કરોડ રૂપિયાની સરખામણીએ આ લગભગ 57 ગણો વધારો દર્શાવે છે અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ પ્લેટફોર્મ્સમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા વિશ્વાસને રેખાંકિત કરે છે। સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન પણ 1,78,000 કરોડ રૂપિયાથી વધુની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે, જે વર્ષ 2014-15ના સ્તર કરતાં લગભગ 3 ગણું છે। સરકારે ભાવ સ્થિરતા ભંડોળ માટે ડુંગળીના સરકારી ખરીદભાવમાં 13% વધારો કર્યો છે। આ વધારા સાથે ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા કરવામાં આવ્યો છે। ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ડુંગળીના આ સુધારેલા ખરીદભાવ આજથી જ અમલી બનશે। મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો અને તેમના પાકના વધુ સારા વળતર મળશે અને સાથે જ બફર સ્ટોક ઊભો કરવાના સરકારી પ્રયાસોને વેગ મળશે। સંસદનું ચોમાસુ સત્ર આગામી 20મી જુલાઈથી 13મી ઓગસ્ટ દરમિયાન ચાલશે। સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20મી જુલાઈથી સંસદનું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। સોશિયલ મીડિયા સંદેશમાં

શ્રી રિજિજુએ જણાવ્યું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચાર વિમર્શ અને નિર્ણયો લેવા પર કેન્દ્રિત રહેશે. જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજથી 29મી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ બે દિવસીય પરિષદનું આયોજન વહીવટી સુધારા અને જાહેર લોકફરિયાદ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ રાજસ્થાન સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા એક દાયકામાં ટેકનોલોજી આધારિત અનેક નવીનતાઓ રજૂ કરી છે. પુરુષોની ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ભારતે 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 14 રને અને અભિષેક શર્મા 24 બોલમાં 43 રન બનાવી આઉટ થયા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 વર્ષ 99 દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરનાર તેઓ સૌથી યુવા ક્રિકેટર બન્યા છે. ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ટોસ પહેલા તિલક વર્માએ વૈભવને કેપ સોંપી હતી. વૈભવને સંજુ સેમસનના સ્થાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નેટિંગહામમાં રમાશે, જ્યારે બાકીની અંતિમ 2 મેચ બ્રિસ્ટલ અને સાઉધમ્પટન ખાતે રમાશે. T20 શ્રેણી 11 જુલાઈએ સમાપ્ત થશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું સત્ર 20મી જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

Oh, my God.

0: Because behind every goal, every tackle, and every moment of brilliance, there are athletes pushing their bodies to the limit. The game is changing, not only for entertainment, but also to protect the players who create the magic. And perhaps that is the new reality of football. The World Cup is no longer just a test of talent. It is a test of endurance, preparation, and adaptability. And now, the World Cup enters in the most exciting phase. The final 2 weeks of tournament promise to be even more intense and fascinating for football fans around the world. The group stage has created stories. The knockout rounds have created pressure. But from this point onwards, every match carries the weight of history. There are no easy games, no second chances. Every pass, every save, and every decision can decide the fate of nation. The fans have already witnessed surprises, emotional victories, and unforgettable performances. But the biggest moments are still waiting to happen. Will a new team create history? Will an old champion return to glory? Will a young player become the next global superstar? The answers will unfold in the final chapters of the 2026 FIFA World Cup. Because this is the stage where pressure creates heroes and where football creates memories that last forever.
1: That was a talk on FIFA 2026 by Nikhilesh Pathak. This talk came to you from Akashwani Ahmedabad, Vadodara station.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના સાણંદ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો રિપોર્ટ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે સાણંદ ખાતે સીજી સેમી ઓસેટ એટલે કે આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું અને સેમીકન્ડક્ટર ચિપ્સના વ્યાપારિક ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ રૂપિયા 7,600 કરોડથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રોજેક્ટ પૈકીનો એક છે. આ પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત થયા બાદ વાર્ષિક 5 અબજ જેટલી સેમીકન્ડક્ટર ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, 5G ટેલિકોમ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT જેવા ક્ષેત્રોમાં થશે. આ પ્રોજેક્ટથી હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. એક સમયનું ઓટોમોબાઈલ હબ ગણાતું સાણંદ હવે ઝડપથી ભારતના ચીપ પેકેજિંગ ક્લસ્ટર તરીકે વિકસી રહ્યું છે. આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને વેગ આપવા સાથે ગુજરાતને વૈશ્વિક સેમીકન્ડક્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ સમારંભના મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, માનનીય નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, માનનીય વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ, ટેકનોલોજી નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડના ચેરમેન શ્રી વેલાયન સુબૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા પોતાના સંબોધનમાં જણાવ્યું,
3: થેન્ક યુ ફોર જોઈનિંગ અસ એઝ વી સેલિબ્રેટ ધ કમેન્સમેન્ટ ઓફ કમર્શિયલ પ્રોડક્શન એટ આર ઓસેટ ફેસિલિટી હિયર ઇન સાણંદ. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન ફોર સીજી એન્ડ અ બિગ સ્ટેપ ફોરવર્ડ ઇન ઇન્ડિયા સેમીકન્ડક્ટર જર્ની. ઇન સેમીકન્ડક્ટર્સ અંડર ધ જોઈન્ટ એજિસ ઓફ આર પ્રાઇમ મિનિસ્ટર મોદીજી એન્ડ ઓનરેબલ મિનિસ્ટર વૈષ્ણવજી, એન ઇમેક્યુલેટલી ક્લિયર વિઝન હેઝ બીન ડિફાઇન્ડ ફોર ઇન્ડિયા. ધ રિસ્પોન્સિબિલિટી નાવ લાઇઝ વિથ ઇન્ડસ્ટ્રી to match that vision with equal commitment. Nishan chuk maaf, nathi maaf, nichu nishan. We certainly don't want to set our sights low, sir. As the millions are learning Gujarati by the day. Today we celebrate not just the first commercial shipment from the facility, but India's emerging role in the global semiconductor supply chain. It is deeply symbolic that our first shipment is going to global customers of Renesas, our Japanese partner. After all, Japan has long been synonymous with precision, discipline and quality. As people in Gujarat often say, kaam bole che, today this first shipment speaks

0: સ્થિતિમાં સીજી પાવરના ચેરમેન શ્રી વલાયન સુબૈયા તથા રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સના પ્રેસિડેન્ટ માલિની નારાયણ મૂર્તિએ વ્યાપારિક ઉત્પાદનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિશેષ સંબોધનમાં જણાવ્યું,
1: દેવીઓ ઔર સજ્જનો, આજ કા એ કાર્યક્રમ ઇસ બાત કા પ્રમાણ હૈ કે ભારત જો ઠાન લેતા હૈ વો કરકે દિખાતા હૈ. 5 સાલ પહેલે ભારત ને સંકલ્પ લિયા થા કે દેશ કો સેમી કંડક્ટર હબ બનાએંગે. હમ ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે મંત્ર કો લેકર આગે બઢે ઓર આજ દેશ કે તીસરે સેમી કંડક્ટર પ્લાન્ટ મેં ભી ચીફ પેકેજિંગ કા કોમર્શિયલ પ્રોડક્શન શરૂ હો રહા હૈ.
0: સીજી સેમી ઓસેડ ફેસિલિટી પ્લાન્ટ વિશે વધુ વાત કરતા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું,
1: સાથીઓ 2024 મેં ઇસ પ્લાન્ટ કા શિલાન્યાસ કરને કા અવસર મુજે મિલા થા. 2025 કે અગસ્ત મહિને મેં યહાં ટેસ્ટિંગ ચિપ્સ કા કામ શરૂ હુઆ ઓર આજ ઇસ પ્લાન્ટ કા ઉદ્ઘાટન હો ગયા હૈ. શિલાન્યાસ સે પ્રોડક્શન તક કા યે સફર નિશ્ચિત રૂપ સે અનેક સાથીઓ કે પરિશ્રમ કા પરિણામ હૈ, સુબૈયાજી જૈસે લોગો કે નેતૃત્વ કા પરિણામ હૈ. અભી મંચ પર આને સે પહેલે મુજે ઇસ પ્રોજેક્ટ સે જુડે અનેક સાથીઓ સે બાતચીત કરને કા ભી મોકા મિલા. એક પ્રકાર સે લગતા હૈ કે ઇસ પરિસર મેં એક મિની ઇન્ડિયા બસતા હૈ.
0: પોતાના અંતરના આનંદ વિશે વાત કરતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું,
1: સાથીઓ મુજે જરા ઇસ બાત કા થોડા આનંદ જ્યાદા હૈ. આજ જબ મેં ઇસે દેખતા હું તો મેરા 20-22 સાલ પુરાના જો સપના ઓર ઉસ સમય દેશ મેં ઇન વિષયો કી ચર્ચા કોઈ કરતા નહીં થા, ઉસ સમય નહીં હો પાયા, લેકિન આજ જબ હો રહા હૈ તો સર્વાધિક ખુશી મેં અપને ભીતર સે અનુભવ કર રહા હું.
0: ઇન્ડસ્ટ્રીમાં ક્લસ્ટર અને સાણંદ તથા દેશના વિવિધ રાજ્યોમાં ક્લસ્ટર વિશે વાત કરતા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું,
1: હમ અગર દુનિયા કે ઔદ્યોગિક ઇતિહાસ કો દેખેંગે તો એક બાત સ્પષ્ટ હોતી હૈ, દુનિયા કી કોઈ ભી ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાવર કિસી એક અકેલી ફેક્ટર સે નહીં બની. ઇન્ડસ્ટ્રીયલ પાવર કી ન્યૂ ક્લસ્ટર્સ હોતે હૈ. અમેરિકા કી સિલિકોન વેલી, તાઇવાન કા શિનચુ સાયન્સ પાર્ક, જાપાન કા સિલિકોન આઇલેન્ડ સુકુબા સાયન્સ સિટી, એ સબ ક્લસ્ટર કે મહત્વ કો દર્શાતે હૈ. આજ સાણંદ ભી ઉસી દિશા મેં અપને કદમ બઢા રહા હૈ. કુછ હી મહિનો મેં યહાં માઇક્રોન, કેન્યાસ ઓર સીજી સેમી ને પ્રોડક્શન શરૂ કર દિયા, યાની દેશ મેં એક સેમી કંડક્ટર ક્લસ્ટર જન્મ લે રહા હૈ. ઓર આજ યહાં ચિપ્સ કી પેકેજિંગ હો રહી હૈ, કલ યહાં વિશેષ કંપનીયાં આયેગી, કેમિકલ્સ કા ઉત્પાદન હોગા, નઈ ટેસ્ટિંગ લેબ બનેગી, મશીનો કી સર્વિસ કરને વાલે ઉદ્યોગ આયેંગે, ડિઝાઇન સેન્ટર્સ ખુલેંગે ઓર ફિર યહાં સે નયે સ્ટાર્ટઅપ ભી નિકલેંગે. યહી ક્લસ્ટર કી તાકત હોતી હૈ. એક ઉદ્યોગ સેંકડો ઉદ્યોગો કો જન્મ દેતા હૈ, સેંકડો ઉદ્યોગ લાખો રોજગાર પેદા કરતે હૈ ઓર યે લાખો રોજગાર પૂરે ક્ષેત્ર કી અર્થવ્યવસ્થા બદલ દેતે હૈ. ઓર યે સિર્ફ સાણંદ મેં હી નહીં હો રહા, દેશ કે અનેક રાજ્યો મેં ભી સેમી કંડક્ટર કે ક્લસ્ટર બન રહે.
0: ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ભારતની સિદ્ધિ વિશે વાત કરતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું,
1: સાથીઓ હમને શરૂઆત મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સે કી. એક સમય થા જબ ભારત અપની જરૂરત સે ભી અધિકાંશ સ્માર્ટફોન

આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર

0: કરતી જેને જાણી તે છે મારી તમારી આપણા સૌની આકાશવાણી. આકાશવાણી આકાશવાણી. હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.
1: શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 10 થવા આવ્યા છે. થોડી જ ક્ષણોમાં સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો.